ধুমিতাম ধ্রুবদল শোভিনী সুহাসিনী সুমধুর ভাষিণী।

सुप्रभात। मीडियम वेव 370.3 मीटर से लेके 810 किलो हर्ट्ज पर आकाशवाणीनों आ राजकोट केन्द्र छे। आजे सोमवार ज्येष्ठ मासना कृष्ण पक्षनी छठी तिथि विक्रम संवत 2082 એટલે કે 6 જુલાઈ 2026। અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે। આજની પ્રથમ સભામાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મંગલ સ્વરથી।

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 6 વાગ્યે પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 6:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં વૈષ્ણવી.

બે દરવાજા 0.0762 મીટર કરવામાં આવેલ છે. આથી પડત્રી તાલુકાના અડબાળકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગધાડા, હરિપર, ખંડેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા આથી સૂચના આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલ ભાદર 2 જળાશયમાં 70% પાણી ભરાયેલ હોવાથી આ યોજના પૂર્ણ ભરાતા પાણી છોડવામાં આવે ત્યારે ધોરાજી તાલુકાના ભોળા, ભોળ ગામડા, છાડવા વદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલિયા, સમઠિયાળા, ગણોદ, ભીમોરા, ગઢા, ગણદોડ, હડફોડી, ઈસરા, કુંડળી, લઠ, મેળી, મિલાખા, તેલાગણા તેમજ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, પીલડી, ચૌટાદ, ચિકાસા, ગરેજ, મિત્રાળા અને નવી બંદર ગામના લોકોને નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં

0: મેળી, મિલાખા, તેલાગણા તેમજ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બિલડી, ચૌટાર, ચિકાસા, ગરેજ, મિત્રાળા અને નવી બંદર ગામના લોકોને નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા આથી સૂચના આપવામાં આવે છે. અગત્યની સૂચના સમાપ્ત થઈ.
1: આકાશવાણી રાજકોટ.

શ્રોતાઓ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ પળોમાં આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: आप सुन रहे थे श्री रामचरित मानस गान भाग 241, आज आपने सुना।
1: मीडियम वेव 370 मीटर से लेके 810 किलो हर्ट्ज पर આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। રજૂ કરે છે કૃષિ માહિતી, રજૂઆત કાનન છાયા।
2: વહેલી સવારના રામરામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરવી છે ડ્રોન્સ વિશે। ખેડૂત મિત્રો, ડ્રોન્સ એ ભવિષ્યની ખેતી માટેની અદ્યતન ટેકનોલોજી છે। ડ્રોન ટેકનોલોજીની વાત કરીએ તો ડ્રોન એ એક માનવરહિત હવાઈ વાહન છે। ડ્રોન જુદી જુદી રીતે કામ કરી શકે છે, જેમ કે માનવ દ્વારા સંપૂર્ણપણે અથવા આંશિક સ્વયંસંચાલિત ઓનબોર્ડ કમ્પ્યુટર દ્વારા। ડ્રોનનો ઉપયોગ મોટાભાગે લશ્કરી કાર્યક્રમોમાં, વ્યાપારિક રીતે, વૈજ્ઞાનિક, મનોરંજન, કૃષિ

0: કૃષિ અને અન્ય કાર્યક્રમો જેમ કે નીતિ વિષયક અને સર્વેલન્સ, હવાઈ ફોટોગ્રાફી વગેરેમાં થતો જોવા મળી રહ્યો છે. અર્થતંત્રના લગભગ દરેક ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને કૃષિ ઉદ્યોગમાં પણ ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે. સ્કાઉટિંગથી લઈને સુરક્ષા સુધી ડ્રોનનો ઉપયોગ થોડા જ સમયમાં મોટા અને નાના પાયાના ખેતરોમાં વધુ સર્વવ્યાપક બની જશે. ખેતરો પર ડ્રોન દ્વારા ભેગી કરવામાં આવતી માહિતીનો ઉપયોગ કૃષિ સંબંધી નિર્ણયોને વધુ સારી રીતે જાણ કરવા માટે કરવામાં આવે છે અને તે સામાન્ય રીતે ચોક્કસ કૃષિ તરીકે ઓળખાતી સિસ્ટમનો એક ભાગ છે. ડ્રોન ટેકનોલોજીએ ભારતના કૃષિ ઉદ્યોગ અને તેની કાર્યક્ષમતા પર લાંબા ગાળાની અસર છોડી છે. ખેડૂતોને પાકની દેખરેખમાં વાવેતર, પશુધન વ્યવસ્થાપન, જંતુનાશક દવાનો છંટકાવ, પાકના તાણની ઓળખ, સારવાર આયોજન, છોડની વૃદ્ધિ મોનિટરિંગ, ચોકસાઈ ખેતી, સ્કાઉટિંગ અને ઘણું બધું કરવા માટે ઉત્પાદકતા વધારવા માટે ડ્રોન સંચાલિત ઉકેલો રજૂ કરવામાં આવે છે. કૃષિમાં ડ્રોનનો 80% સમાવેશ થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડ્રોન માટે કૃષિ એ સૌથી આશાસ્પદ બજાર છે, કારણ કે તેની ટેકનોલોજી મોટા ખેતરો અને મોટા ગામડાઓ કે જ્યાં ગોપનીયતા અને સુરક્ષાના મુદ્દાઓ છે તેના માટે અનુકૂળ છે. પહેલેથી જ ખેડૂતો, સંશોધકો અને કંપનીઓ પાકના સર્વેક્ષણ, રોગ અથવા જંતુનાશક અને ખાતરની તપાસ માટે માનવરહિત વિમાન સિસ્ટમો વિકસાવી રહ્યા છે. ડ્રોનના કૃષિ ક્ષેત્રમાં કેટલાક વિશ્વસનીય કાર્યક્રમો આ મુજબ આપણે ગણાવી શકીએ. એક તો પાક આરોગ્ય અને તાણ વિશ્લેષણ. ડ્રોન છોડના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવાનું છે. ડ્રોન છોડના સ્વાસ્થ્યને દર્શાવવા માટે વિગતવાર રંગ માહિતીનો ઉપયોગ કરે છે. આનાથી ખેડૂતોને પાક ઉગે છે તેની દેખરેખ રાખવા માટે પરવાનગી આપે છે, જેથી છોડને બચાવવા માટે કોઈ પણ સમસ્યાનો ઝડપથી નિકાલ કરી શકાય. રેગ્યુલર કેમેરાનો ઉપયોગ કરી ડ્રોનનો ઉપયોગ પાકના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે પણ થાય છે. ઘણા ખેડૂતો પહેલેથી જ પાકની વૃદ્ધિ, ઘનતા અને રંગને મોનિટર કરવા માટે સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કરે છે. વાવેતર કર્યા પછી સ્ટેન્ડ ગેપવાળા વિસ્તારોને જોઈ શકાય છે અને જરૂરિયાત મુજબ ફરીથી રોપણી કરી શકાય છે અને રોગ અથવા જંતુની સમસ્યાઓને તરત જ શોધી અને સારવાર કરી શકાય છે. આ ઉપરાંત પાકના આરોગ્યની દેખરેખ પણ ડ્રોન દ્વારા થાય છે. પ્રારંભિક તબક્કામાં વનસ્પતિના સ્વાસ્થ્ય અને સ્પોટ બેક્ટેરિયલ ફંગલને ટ્રેક કરવું મહત્વપૂર્ણ છે. એગ્રીકલ્ચર ડ્રોન જોઈ શકે છે કે કોઈ પણ ખામીની ઝડપી દેખરેખ અથવા તો તેને શોધીને પાકને બચાવવામાં મદદ કરી શકે છે. પાક નિષ્ફળ જવાના સંજોગોમાં ખેડૂત ચોક્કસ વીમા દાવા માટે નુકસાનીનો દસ્તાવેજ પણ કરી શકે છે. આ ઉપરાંત પાકના નુકસાનીની ચકાસણી માટે પણ ડ્રોનનો ઉપયોગ થાય છે. ડ્રોન નિંદણ, ચેપ અને જીવાતો દ્વારા અસરગ્રસ્ત ક્ષેત્રોને શોધી કાઢે છે. આ માહિતી અનુસાર આ ઉપદ્રવ સામે લડવા માટે જરૂરી રસાયણોની ચોક્કસ માત્રા જાણી શકાય છે અને આ માટે ખેડૂત દ્વારા લાદવામાં આવતા ખર્ચને ઘટાડવામાં મદદ કરે છે. વાવેતર અને બીજમાં પણ ડ્રોનનો ઉપયોગ થાય છે. 10 ડ્રોન દરરોજ 4 મિલિયન વૃક્ષો લગાવવામાં સક્ષમ છે. સ્વયં સંચાલિત ડ્રોન સીડ્સનો ઉપયોગ હાલમાં વન સંવર્ધન ઉદ્યોગમાં થાય છે, પરંતુ તેઓ ક્ષિતિજ પર વધુ વ્યાપક ઉપયોગની સંભાવના ધરાવે છે. ડ્રોનની મદદથી કામદારોને જોખમમાં મૂક્યા વિના વિસ્તારો સુધી પહોંચી શકાય છે. તો ડ્રોન કૃષિ ક્ષેત્રે ખેડૂતોને વિવિધ લાભો પ્રદાન કરે છે એવું આપણે કહી શકીએ. તો આજે કૃષિ માહિતીમાં વાત કરી ભવિષ્યની અદ્યતન ટેકનોલોજી ડ્રોન વિશે. ફરી મળીએ ત્યાં સુધી સૌને રામ રામ.
1: શ્રોતાઓ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી, રજૂઆત કાનન છાયા. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આપને માહિતગાર કરીએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોથી. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 વીનું વ્યાસના સ્વરમાં સુગમ સંગીત, 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ. આજનો વિષય છે પ્લેટિપસ, પ્રસ્તુતિ હેમલ દવે. કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30 ભજનો વશરામ બાવળિયાના સ્વરમાં આજે રજૂ થશે. 8:50 ગુજરાતી વાર્તાલાપ, ગ્રામ્ય બાળકોમાં સાહિત્ય રૂચિ, વક્તા આનંદ ઠાકર. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 9:15. 10:30 લોકસંગીતના કાર્યક્રમમાં પ્રતાપભાઈ કાબરિયા પાસેથી સાંભળીશું લોકવાર્તા.

0: 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જેમાં 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીત, 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીત, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત બલરાજ શાસ્ત્રીના સ્વરમાં જય ભારતી આપ સાંભળો છો 1:30, 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગે તરુલતા ચૌહાણના સ્વરમાં ભજનો, 6:30 કાર્યક્રમ યુવાણી અને 7:22 કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે. 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, 9:15 દિલ્હી કેન્દ્રથી રિલે થશે સ્પોટલાઇટ, 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે અભિનેતા પરીક્ષિત સાહની પર, 10 વાગે કાર્યક્રમ છાયા ગીત અને આજના દિવસનો અંતિમ કાર્યક્રમ 10:30 ઢલતી જાહેરાત. આપી મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. જણાવીએ હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળેલ માહિતી પ્રમાણે આજ રોજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ મુખ્યત્વે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ તેમજ દીવમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પોરબંદર અને બોટાદમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ કિનારાના માછીમાર ભાઈઓને જણાવવાનું કે પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી થવાની શક્યતા હોવાથી આગામી 2 દિવસ દરમિયાન દરિયો ન ખેડવા આથી સૂચના આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા.
1: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
2: ઉપભોક્તાઓ તક પહોંચને કા સુલભ ઓર સસ્તા માધ્યમ હૈ આકાશવાણી.
3: आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से.
2: लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान.
3: अब घर, दफ्तर या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग.
2: डायल कीजिए 8700014242.
3: नंबर एक बार फिर नोट करें 8700014242.
0: શ્રોતાઓ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છે. સમાચારનો સમય થતો આવે છે. બરાબર 6:55 સંસ્કૃતમાં, 7 વાગે હિન્દીમાં, 7:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી, ત્યારબાદ 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. થોડી પ્રતીક્ષા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે જણાવ્યું કે જ્યાં નવી અદાલતો નિર્માણ પામશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલ નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે. જામનગરના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 24 કલાક

0: કલાકમાં 161 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 10.79 ઇંચ, જ્યારે ધારીમાં 9.21 અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ઘોડાપૂરને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ લોકોને શેત્રુંજી અને નાવલી નદીઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે.
1: મીડિયાના માધ્યમથી હું બે હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે શેલ દેદુમલ, શેત્રુજી અને નાવલીના કાંઠે

0: સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ લોકોને શેત્રુંજી અને નાવલી નદીઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે.
1: મીડિયાના માધ્યમથી હું બે હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે શેલ દેદુમલ, શેત્રુંજી અને નાવલીના કાંઠાના વિસ્તારના જે લોકો છે એ બિનજરૂરી રોડ ઉપર જવાનું બંધ રાખે. વાહન વ્યવહાર અત્યારે સદંતર બંધ છે અને બિનજરૂરી જો બંધ રાખીશું તો સરકારની આ વ્યવસ્થામાં આપણે સહભાગી બની અને કોઈ પણ માનહાનિ ન થાય, કોઈ પણ પશુની પણ હાનિ ન થાય એવા રીતની વ્યવસ્થામાં આપણે સહભાગી થઈ શકીએ.
0: ડાંગમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો. સુબીર તાલુકામાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદ બાદ ભાવનગરમાં શેત્રુંજી ડેમ 46% અને લાખણકા ડેમ 75%થી વધુ ભરાયો છે, જ્યારે કાળુભાર અને રજાવડમાં પણ જળસંગ્રહ વધ્યો છે. દરમિયાન વરસાદને કારણે પાણીની આવક થતાં ગઈકાલે રાજકોટમાં આજી 2 ડેમનો 1 દરવાજો ખોલાયો હતો, જેને લઈને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. તો તાપીના ઉકાઈ ડેમમાં 17,378 ક્યુસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમરેલીના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. નગરપાલિકા દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી 100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ અહેવાલ અમારા જિલ્લા પ્રતિનિધિ હરેશ ટાંક પાસેથી.
2: અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે અને જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 66થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જિલ્લાની 5 તાલુકાઓની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આકાશવાણી સમાચાર માટે અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ.
0: ગીર સોમનાથના સુલતાનપુર ગામે ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. બીજી તરફ સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની 30 સભ્યોની ટીમ ઓલપાડમાં તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, જ્યારે બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ ફરકાવાયું છે. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું, રાજ્યમાં જ્યાં પણ નવી અદાલતની ઇમારત બનશે ત્યાં વકીલો માટે અલગ સુવિધાજનક એડવોકેટ બિલ્ડિંગ અનિવાર્યપણે બનાવાશે. ગાંધીનગરના કલોલમાં 49 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેર સભાને સંબોધતા સુશ્રી અગ્રવાલે આ વાત કહી. તેમણે ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા અને પડતર કેસના ઝડપી નિકાલ માટે વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે કે મીડિએશન પર પણ વિશેષ ભાર મૂક્યો. ગુજરાત યુનિવર્સિટી જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. વિદ્યાર્થીઓ દરેક રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં સુધારા કરી શકશે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ તક મળી રહે તે હેતુથી આજથી પ્રવેશનો નવો તબક્કો શરૂ થશે. આગામી 15 જુલાઈથી કોલેજોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં પહેલા આ કામગીરી પૂર્ણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય સલામતી, જાહેર વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સઘન પોસ્ટલ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરાયું. આ વિશેષ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગો મારફતે થતી કોઈપણ ગેરકાયદે, અસામાજિક, આતંકવાદી અથવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો હતો. વિશેષ પેટ્રોલિંગ દરમિયાન રોઝી બંદર, નવા જૂના બેડી બંદર, માધાપર, ભૂંગા તેમજ આસપાસના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી હિલચાલ, શંકાસ્પદ બોટો અને દરિયાઈ માર્ગોથી થતી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે, ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દી સુરક્ષાને કેન્દ્રમાં રાખી હોસ્પિટલના વિવિધ વિભાગોમાંથી અંદાજે 79 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, જ્યારે 159 કિલો બિનઉપયોગી મેડિકલ સાધનો અને 1,365 નકામી વસ્તુઓને સ્ક્રેપ કરવામાં આવશે. આ ઉપરાંત 508 અગ્નિશામન તંત્રોનું સમારકામ કરાશે તેમજ વધુ સારી વીજ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે તેમ મેડિકલ અધિકારી

0: ડોક્ટર હેમાંગી પટેલે જણાવ્યું હતું.
1: કે જે લીનાનાપ હોસ્પિટલમાં દર્દીઓ માટે વાપરતા હોઈએ છીએ એને સમયાંતરે આપણે એને નિકાલ કરવો જરૂરી હોય છે. તો એવા અમારા લીનલ ચાદર, ચોરસા, ઓશિકા, કવર, ગાદલા એ બધું થઈને લગભગ 300 જેવી આઈટમ છે જેનો અમે નિકાલ માટેની પ્રોસેસ કરી રહ્યા છીએ. કુલ કંડમ પાત્ર વસ્તુઓ છે 1365 છે અને જે અમે હાલ એની અપસેટ વેલ્યુ ને બધું નક્કી કરી અને એ પ્રોસેસમાં છે જેનો અમે સત્વરે નિકાલ કરવા માટે કટિબદ્ધ થયેલા છીએ.
0: અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતી માસિક સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ગઈકાલે વસ્ત્રાલ, રામોલ, ભાઈપુરા, ઓઢવ, નિકોલ, ગોમતીપુર, અમરેવાડી અને વિરાટનગર વોર્ડમાં સફાઈ અભિયાન યોજાયું. આ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બ્રિજ, શાકભાજી માર્કેટ તેમજ અન્ય જાહેર સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવી. રાજ્યમાં સાપોના ઝેરમાંથી એન્ટી સ્નેક વેનમ બનાવવા તેલંગાણાની એક કંપનીને કામગીરી સોંપાઈ છે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગયા અઠવાડિયે લાયસન્સ ધરાવતી એન્ટી સ્નેક વેનમ ઉત્પાદન કંપનીને ગુજરાતના ઝેરી સાપોમાંથી કાઢવામાં આવેલું ઝેર લાયોફિલાઇઝ એન્ટી સ્નેક વેનમ બનાવવા સોંપવામાં આવ્યું છે. સર્પદંશને કારણે થતા માનવ મૃત્યુને ઘટાડવા ગુજરાતને પોતાનું પ્રદેશ વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સીજી સેમિકન્ડક્ટરની ઓએસએટી સુવિધા અંતર્ગત ચિપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરાવાયો છે. આ પ્રસંગે ભારતના સેમિકન્ડક્ટર મિશનની સફળતામાં દેશની દીકરીઓના યોગદાન અંગે પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જે દીકરીઓની વાત કરી તેમાંથી ઝારખંડના ગિરિડીહ જિલ્લાની રહેવાસી પૂનમકુમારી છે. પૂનમકુમારીએ જણાવ્યું કે તે અને તેનો પરિવાર આ કામગીરીથી ખુશ છે.
2: मैंने अपनी 12th की पढ़ाई कस्तूरबा गांधी बालिका विद्यालय विरनी से की है. उसके बाद मैंने आईटीआई करने के बाद प्लेसमेंट हुआ सीजी सेमी में. यहाँ आने के बाद मुझे मौका मिला. पहले तो लगता था कि हाँ गांव की लड़की है, बाहर जाके पढ़ रही है. रांची में जब मैं थी तो कि बाहर जाके पढ़ रही है, कुछ नहीं कर पाएगी, ऐसे ही जा रही है बस टाइम पास करने के लिए. लेकिन नहीं, अब उन्हें लगता है कि हाँ एक्चुअल में कुछ कर रही है.
0: सुरतना पुलिस कमिश्नर तरीके વાબાંગ જામેરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તેમની પ્રાથમિકતા છે અને સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવે તથા નિર્દોષોને ન્યાય મળે તે માટે પોલીસ સતત કાર્યરત રહેશે. ભાવનગર રેલવે સ્ટેશન પરથી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે, જેની પાસેથી રેલવે પોલીસે કુલ 8 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી આઈસીસી T20 મહિલા વર્લ્ડ કપ જીતી લીધો છે. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવીને 153 રન બનાવીને મેચ જીતી લીધી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું, જ્યાં નવી અદાલતો ઇમારતો બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. જામનગરના દરિયાકિનારે મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: મીડિયમ વેવ 370 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરી છે ફિલ્મી ભક્તિ સંગીત.

કાર્યક્રમના પ્રારંભમાં નગીન તન્વીના સ્વર અને સંગીત નિર્દેશનમાં આપણે સાંભળી રચના ગંગારામ સાખેતની, ફિલ્મનું નામ પીપલી લાઈવ. શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મી ભક્તિ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી.

મીરા કે મોહના ફિલ્મનું ગીત અનુરાધા પૌડવાલ, કુમાર સાનુ અને સાથીઓના સ્વરમાં આપણે સાંભળ્યું. ઇન્દિવરના શબ્દો અને સંગીત અરુણ પૌડવાલનું. શ્રોતાઓ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું વિનુ વ્યાસનો સ્વર, પ્રથમ રચના ભાસ્કર વોરાની.

શ્રોતાઓ, આપણે ઘનશ્યામ ઠાકરના શબ્દો વિનુ વ્યાસના સ્વરમાં સાંભળ્યા. આપ માણી રહ્યા છો સુગમ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી. સાંભળીએ કાર્યક્રમની અંતિમ રચના, જે છે નાથાલાલ દવેની.

સુગમ સંગીતના કાર્યક્રમમાં શ્રોતાઓ સાંભળી રહ્યા હતા વિનુ વ્યાસ અને સાથીઓને. રચનાઓ હતી અનુક્રમે ભાસ્કર વોરા, ઘનશ્યામ ઠાકર અને નાથાલાલ દવેની. કાર્યક્રમને પૂરો કરી પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.

આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે જશે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો 6 દિવસનો પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. તેઓ આજે પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયા પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો ઇન્ડોનેશિયાનો આ 4થો પ્રવાસ હશે. મે 2018માં બંને દેશોના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારો સુધી પહોંચ્યા પછી ટોચના નેતૃત્વ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો

0: સુપ્રિયાંતો સાથે વાતચીત કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्याकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा है. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीषा.
0: केंद्रीय सहकार मंत्री अमित शाह आज नवी दिल्ली में सहकार मंत्रालय पांचमा स्थापना दिवस की उजवनी में भाग लेते. મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઉજવણી સહકાર સે સમૃદ્ધિ ઉદ્દેશ હેઠળ જોડાઈ રહી છે. આ પ્રસંગે શ્રી શાહ અનેક મુખ્ય પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં 232 અનાજ સંગ્રહ વેરહાઉસનું ઉદઘાટન, સહકારવાન અને ટીસ્યુ કલ્ચર સેન્ટરનો શિલાન્યાસ સમારોહ, રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝના ત્રીજા તબક્કાનું ઉદઘાટન અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના દૂધ પુરવઠા સમીક્ષા ડેશબોર્ડ પોર્ટલનું ઉદઘાટન સામેલ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કતાર, બહેરીન, કુવેત અને ઓમાન સહિત પશ્ચિમ એશિયાની તેમની સત્તાવાર મુલાકાતના પહેલા તબક્કામાં દોહા પહોંચ્યા, જ્યાં તેમણે કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ અસાની સાથે મુલાકાત કરી. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: दोनों नेताओं ने द्विपक्षीय सहयोग के विभिन्न पहलुओं, विशेष रूप से ऊर्जा, व्यापार, निवेश, संपर्क, सुरक्षा और जन संबंधों की समीक्षा की. सोशल मीडिया पोस्ट में विदेश मंत्री ने कहा कि उन्होंने रणनीतिक साझेदारी को और गहरा करने के नए अवसरों पर विचार विमर्श किया. डॉक्टर जयशंकर ने भारतीय समुदाय की सुरक्षा तथा कल्याण सुनिश्चित करने के लिए कतर के प्रधानमंत्री को धन्यवाद दिया और पश्चिम एशिया संघर्ष तथा उसके प्रभाव पर उसके आकलन साझा करने की सराहना की. डॉक्टर जयशंकर इस महीने की 13 तारीख को अमरीका के न्यूयॉर्क शहर की यात्रा करेंगे.
0: ભારત આજે કેરળના કોચીમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓમાં સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસને આગળ વધારવા માટે ચર્ચા અને સર્વસંમતિ બનાવ તક પૂરી પાડે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક આ મહિનાની 8 અને 9 તારીખે યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ભારત સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં ગ્રાહક સુરક્ષા કાયદા અને નીતિ પર આંતર સરકારી નિષ્ણાંત જૂથના 9મા સત્રની અધ્યક્ષતા કરશે. વેપાર અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ દ્વારા આજથી 8 તારીખ સુધી આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સભ્ય દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ગ્રાહક સુરક્ષા સત્તાઓ, શિક્ષણવિદો ગ્રાહક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભારત આસામના ગુવાહાટીમાં 2 દિવસીય બ્રિક્સ માદક પદાર્થ વિરોધી એજન્સી પ્રમુખોની બેઠકનું આયોજન કરશે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આજથી શરૂ થતી આ બેઠકનો ઉદ્દેશ સંસ્થાકીય જોડાણોને મજબૂત બનાવવા અને નાર્કોટિક્સ વિરોધી એજન્સીઓ વચ્ચે સહયોગ વધારવાનો છે. આ બેઠક ગુપ્ત માહિતીની વહેંચણી, ક્ષમતા નિર્માણ અને ઉભરતા પડકારોનો અસરકારક પ્રતિભાવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ બેઠકનું આયોજન કર્યું હતું. ભારત આ બેઠકને સંવાદથી આગળ વધારીને કાર્યવાહી તરફ બ્રિક્સ સહયોગને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માને છે.
3: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આજે તેના સભ્યોની એક બેઠક બોલાવી છે, જેમાં મંદિરને મળેલા દાનની તપાસ કરતી વિશેષ તપાસ ટીમના અહેવાલ સહિત અનેક વહીવટી અને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ આ બેઠક બપોરે 3 વાગ્યાની આસપાસ મણિરામ છાવણી ખાતે મળવાની હતી, પરંતુ હવે સ્થળ બદલાયું છે અને આ બેઠક રામ મંદિરના પરિસરમાં યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
4: बैठक के एजेंडे में महासचिव चंपत राय और न्यासी डॉक्टर अनिल मिश्रा के त्याग पत्रों पर विचार विमर्श करना भी शामिल है। सदस्यों को न्यास की दान पेटियों के माध्यम से मिले दान की गणना के संबंध में सोसाइटी की अंतरिम रिपोर्ट के बारे में भी जानकारी दी जाएगी। बैठक में राम मंदिर के भविष्य के प्रबंधन से संबंधित व्यवस्थाओं पर भी विचार विमर्श किया जाएगा। एजेंडा का एक महत्वपूर्ण बिंदु वित्तीय वर्ष 2025-26 के लिए आय

0: व्यय वितरण, बैलेंस शीट और अन्य वित्तीय दस्तावेजों की प्रस्तुति और अनुमोदन शामिल है। सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ।
1: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર વિક્રોલી અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ ગઈકાલથી શરૂ થયું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ટનલનું ઔપચારિક ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. મુલતવી રાખવા છતાં રેલવે મંત્રાલયે અધિકારીઓને તાત્કાલિક બાંધકામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વિક્રોલીથી શરૂ થયેલ પ્રથમ ટનલ બોરિંગ મશીન TBM બુલેટ ટ્રેનના ઉપર અને નીચે બંને ટ્રેક માટે રચાયેલ 6 કિલોમીટર લાંબી સિંગલ ટ્યુન ટનલ ખોદશે. આ TBM ભારતમાં રેલવે ટનલ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા સૌથી મોટા મશીનોમાંનું એક છે. ભારતીય નૌકાદળનું સેઇલ તાલીમ જહાજ INS સુદર્શની અમેરિકાના ન્યૂયોર્ક બંદરે પહોંચી ગયું છે. આ જહાજ અમેરિકન ઇન્ટરનેશનલ નેવલ રિવ્યૂ અને સેઇદ ફોર્થની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હડસન નદી પર ગઈકાલે આયોજિત પરેડ ઓફ સેઇલ દરમિયાન પ્રતિષ્ઠિત 3 માસ્ટેડ જહાજે ગર્વથી ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. INS સુદર્શની હવે અમેરિકાના સ્વાતંત્ર્યની 250મી વર્ષગાંઠની ઉજવણી માટે બ્રુકલિન જવા રવાના થયું છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી ICC મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મુનીએ સૌથી વધુ 64 રન બનાવ્યા. ફોવી લિચફેલ્ડે 48 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. સર્બિયાના નોવાક જોકોવિચે રશિયાના રોમન સફ્યુલિનને હરાવી વિમ્બલ્ડન ટેનિસ મેચ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જોકોવિચે ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં પોતાનો 106મો સિંગલ્સ ટાઇટલ જીત્યો છે. તેણે રોજર ફેડરરના 105 વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના અખબારોમાં દેશભરમાં ભારે વરસાદની સ્થિતિ અંગેના સમાચાર પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, બંગાળની ખાડીમાં દબાણને પગલે હવામાન ખાતાનું એલર્ટ. નવગુજરાત સમય લખે છે, મેઘરાજા વિફર્યા, મુંબઈમાં 8ના મોત, કેરળમાં પૂરનો ખતરો. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, કઈ રાજ્યો મેં મોનસૂન કા મેઘા શો જારી, કહી બરસા ધુઆંધાર, કહી ક્યા સુહાના ઇતવાર. ફૂલછાબે સૌરાષ્ટ્ર જળબંબોળ, રસ્તાઓ બન્યા નદી, આ સમાચારને તસવીર સાથે પહેલા પાને લીધા છે. તો અન્ય સમાચાર અખબારોએ પણ અમરેલીમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી અંગેના સમાચાર તસવીરો સાથે પ્રકાશિત કર્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: આકાશવાણી રાજકોટ રજૂ કરીએ છીએ પર્યાવરણ વિષયક 5 મિનિટ. પ્રસ્તુતિ હેમલ દવે.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપણે ઘણી વાર કહીએ છીએ કે કુદરત કરતાં મોટો કલાકાર કોઈ નથી. ખરેખર કુદરત જ્યારે સર્જન કરે છે ત્યારે તે આપણા કલ્પનાથી પણ આગળ નીકળી જાય છે. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે એક એવા પ્રાણીની વાત કે જેને જોઈને વિશ્વના વૈજ્ઞાનિકો પણ એક સમયે વિશ્વાસ કરી શક્યા નહોતા. આ પ્રાણી છે પ્લેટિપસ. વર્ષ 1799માં જ્યારે આ પ્રાણીનો નમૂનો પહેલીવાર ઇંગ્લેન્ડ પહોંચ્યો ત્યારે ઘણા વૈજ્ઞાનિકોને લાગ્યું કે કોઈએ મજાક કરી છે. તેમને શંકા ગઈ કે કોઈએ બતકની ચાંચ સીવીને બીજા પ્રાણીના શરીર સાથે જોડી દીધી હશે. કેટલાક લોકોએ તો તેની ચાંચ ખેંચીને પણ જોઈ કે ક્યાંક ચોંટાડી લીધો નથી ને. પરંતુ થોડા સમય પછી સમજાય

0: કહ્યું કે આ કુદરતની અદભુત રચના છે, કોઈ બનાવટ નથી. પ્લેટીપસ માત્ર ઓસ્ટ્રેલિયા અને તાન્ઝમેનિયામાં જ જોવા મળે છે. તે સ્વચ્છ નદીઓ, ઝરણા અને તળાવોની આસપાસ પોતાના બખોલ બનાવે છે. દિવસ દરમિયાન તે મોટાભાગે આરામ કરે છે અને સાંજ પડતા ખોરાકની શોધમાં નીકળે છે. હવે વિચાર કરો કે એક જ પ્રાણીમાં કેટલા બધા પ્રાણીઓની ખાસિયતો ભેગી થઈ ગઈ છે. તેની ચાંચ બતક જેવી છે, પૂંછડી બીબર જેવી, પગ જાળીવાળા હોવાથી ઓટર જેવી તરવાની ક્ષમતા, અને છતાં તે સસ્તન પ્રાણી છે. સામાન્ય રીતે સસ્તન પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, પરંતુ પ્લેટીપસ ઈંડા મૂકે છે અને પછી તેમાંથી નીકળેલા બચ્ચાને દૂધ પણ પીવડાવે છે. અહીં પણ એક અનોખી વાત છે કે પ્લેટીપસને ગાય કે બકરીની જેમ સ્તન નથી. તેના શરીરની ચામડીમાંથી દૂધ બહાર આવે છે અને બચ્ચા તે દૂધ ચાટી ચાટીને પીવે છે. તેની ચાંચમાં એવી વિશેષ સંવેદન શક્તિ છે કે પ્રાણીમાં રહેલા જીવજંતુઓના શરીરમાં નીકળતા અત્યંત સૂક્ષ્મ વિદ્યુત સંકેતો પણ તે અનુભવે છે, એટલે અંધારામાં પણ તેને ખોરાક શોધવામાં મુશ્કેલી પડતી નથી. તે મુખ્યત્વે પાણીમાં રહેનારા નાના જંતુઓ, કીડા, ઝીંગા અને કૃમિઓ ખાય છે. પ્લેટીપસને દાંત પણ નથી. તે ખોરાક સાથે નાના કાકરા મોંમાં ભેગા કરે છે અને તેનાથી ખોરાકને પીસીને ખાય છે. નર પ્લેટીપસના પાછળના પગમાં ઝેરી કાંટો હોય છે. આ ઝેર સામાન્ય રીતે માણસ માટે જીવલેણ નથી, પરંતુ તેની પીડા અસહ્ય હોય છે. વિજ્ઞાનીઓ આજે પણ પ્લેટીપસનો અભ્યાસ કરે છે. તેના શરીરમાંથી મળતી માહિતી, દવાઓ, નર્વસ સિસ્ટમ અને જીવવિજ્ઞાનના અનેક રહસ્યો સમજવામાં મદદરૂપ બની રહી છે. મિત્રો, આ પ્રાણી આપણને એક મોટો પાઠ શીખવે છે કે કુદરત કોઈ એક જ નિયમથી ચાલતી નથી. તેની દરેક રચના અલગ છે, અનોખી છે અને મૂલ્યવાન છે. જો આપણે નદીઓ પ્રદૂષિત કરીશું, જંગલોનો નાશ કરીશું અને પર્યાવરણનું સંતુલન બગાડીશું, તો આવી અદભુત જીવસૃષ્ટિ જોખમમાં આવી જશે. અને તેથી જ પર્યાવરણનું રક્ષણ માત્ર વૃક્ષો માટે નહીં, પરંતુ પ્લેટીપસ જેવા હજારો અનોખા જીવો માટે પણ જરૂરી છે. કુદરતની સૌથી સુંદર વાત એ છે કે તે આપણને રોજ કંઈક નવું શીખવે છે. પ્લેટીપસ એ યાદ અપાવે છે કે દુનિયામાં હજુ પણ એવી અનેક અજાયબીઓ છે જે આપણને આશ્ચર્યચકિત કરી શકે છે. 5 મિનિટમાં આજે બસ આટલું જ.
1: આપે મેળવી માહિતી પ્લેટીપસ વિશે હેમલ દવે પાસેથી, પર્યાવરણ વિશે 5 મિનિટ શ્રેણીમાં. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.

આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો. બરાબર 8 વાગે પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 8:15 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

નિરખને ગગનમાં રજૂ કરે છે આ કાર્યક્રમમાં વશરામ બાવળિયાના સ્વરમાં ભજનો. આરંભ કરીએ આ પ્રાચીન કૃતિથી.

0: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ નિરખને ગગનમાં અંતર્ગત વશરામ બાવળિયાના સ્વરમાં ભજનો. તબલા સંગત બલવંત ગોસાઈ, હાર્મોનિયમ પર આનંદ મકવાણા, મંજીરા સંગત સુરેજતી ગોસાઈ અને રામ સાગર પર કુમન પ્રસાદ નિમાવત.
1: પોલીસ
2: મિસ સીમા
1: જી,
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો નહીં તો ઘરે આવી જઈશું. હા
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
1: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

આપણે સાંભળી તાનસેનની રચના વશરામ બાવળિયાના સ્વરમાં. સાંભળીએ કાર્યક્રમની અંતિમ કૃતિ, જે છે દાસી જીવણની.

0: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ નિરખને ગગનમાં. વશરામ બાવળિયાના સ્વરમાં ભજનો આજે રજૂ થયા. તબલા સંગત બલવંત ગોસાઈ, હાર્મોનિયમ પર આનંદ મકવાણા, મંજીરા સંગત સુરેશ જતી ગોસાઈ અને રામ સાગર પર કુમાન પ્રસાદ નિમાવત. રચનાઓ અનુક્રમે તાનસેન અને દાસી જીવનની. આ ઉપરાંત આપણે એક પ્રાચીન કૃતિ પણ સાંભળી. કાર્યક્રમને પૂરો કરીએ પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
2: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને

0: આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
1: ચોરું
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં. કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહજ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણ ની સાથો સાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
3: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
4: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
3: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
4: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
3: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
4: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
5: શ્રોતાઓ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છે. આજની પ્રથમ સભાના શેષ કાર્યક્રમો વિશે આપને યાદી આપીએ. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ માણો છો 9:15, 10:30 લોકસંગીતના કાર્યક્રમમાં પ્રતાપભાઈ કાબરિયા પાસેથી સાંભળીશું લોકવાર્તા. 11-3 સુધી કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જેમાં 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીત, 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીત, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત બલરાજ શાસ્ત્રીના સ્વરમાં જય ભારતી 1:30, 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. આપે મેળવી માહિતી આજના શેષ કાર્યક્રમોની કે જે પ્રથમ સભામાં આપણે સાંભળીશું. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.

0: શ્રોતાઓ હવે સાંભળીએ ગુજરાતી વાર્તાલાપ ગ્રામ્ય બાળકોમાં સાહિત્ય રૂચિ, વક્તા આનંદ ઠાકર.
1: હાય ફ્રેન્ડ્સ, મારા અવાજના તરંગો તમારા હૈયા સુધી પહોંચે એવી ઈચ્છા સાથે આજની વાતનો આગાઝ કરીએ. ફ્રેન્ડ્સ, મારી વાત કરતાં પહેલાં આપને એક વાર્તા યાદ અપાવું, કદાચ તમે બધા એ વિશે જાણતા જશો. અરે, આપણે રિચાર્ડ બાકે લખેલી સીગલની વાર્તા. એક સીગલ, અચાનક તેને એમ થાય છે કે તેના જેવા બધા પક્ષીઓ દરિયા કિનારે પડેલી માછલીઓ ખાય છે અને જીવન પૂરું કરી નાખે છે. એવું શા માટે? કંઈક નવું ન કરી શકાય? હા, અને પેલા નવા સવા સીગલને ઊંચે ઉડીને દરિયાના તળિયેથી તાજો ખોરાક મેળવવા અને દેશ દેશાવર ફરવાની ઈચ્છા થાય છે. પણ સ્થિતિ એ હતી કે સીગલની પાંખો એવી ન હતી કે તે ખૂબ ઊંચે અને દૂર સુધી ઉડી શકે. આખરે થાય છે એવું કે તે પર્વતની ટોચ સુધી પહોંચે છે, ત્યાંથી પડતું મૂકે છે અને આમ ધીરે ધીરે ઊંચે ઉડતા શીખે છે. આખરે એક દિવસ તે વાદળોની ઉપર ઉડવા લાગે છે, નવી નવી તરાહ ઉડવાની શીખે છે. આ જ કળાને કારણે તેને જ્ઞાતિ બહાર કરી દેવામાં આવે છે, છતાં તે પોતાના ભાઈ બંધુઓને શીખવવા આવે છે અને ઉડવાની કળા શીખવે છે. આ સીગલ આપણા બધાની લઘુતામાંથી ગુરુતામાં જવાની પ્રક્રિયાનું પ્રતીક છે, નિષ્ફળતાઓમાંથી સફળતા તરફ જવાનું પ્રતીક છે, કિનારેથી અતળ ઊંડાણમાં જવાનું પ્રતીક છે. પણ ક્યારે? જ્યારે બર્નિંગ ડિઝાયર હોય ત્યારે. અને આવું બર્નિંગ ડિઝાયર હોય છે ગ્રામ વિસ્તારના બાળકોમાં. આજે વાત કરવી છે આવા જ ગ્રામ વિસ્તારના બાળકોની સાહિત્ય રૂચિ, તેના કારણો, પરિણામો, સંઘર્ષો અને સમસ્યાઓ વિશે. ન એને ચવાયેલો ઇતિહાસ આપો, દિશાઓ ખુલે એવો અજવાશ આપો, તમારી સીમાઓ ન દેખાડો એને, એ બાળક છે એને તો આકાશ આપો. હમણાં બે દિવસ પહેલાં જ મારા બાપુજી સાથે વાત થઈ અને આપને જણાવું કે બાપુજી ડૉક્ટર છે, છતાં સંસ્કૃતનું જ્ઞાન એક આર્ટ્સના વિદ્યાર્થી પાસે ન હોય તેટલું છે. તેના માટે બે કારણો છે. એક તો બહુ સ્પષ્ટ છે એ વાત કે એ સમયે કોમ્પ્યુટર, મોબાઈલ જેવા આધુનિક ઉપકરણો ન હતા, એટલે શહેરમાં મનોરંજનના સાધન તરીકે ભવાય પુસ્તકો સિવાય કશું ન હતું. પુસ્તકોનો એ બેનિફિટ હતો કે

મેં ત્યારે વાંચી શકાય. તેમને આશ્ચર્ય થશે કે એ સમયે ગામડે ગામડે એક ગ્રામ પંચાયત સંચાલિત પુસ્તકાલય પણ હતું. આ કારણોને કારણે એ સમયની પેઢી દરેક વિષયનું જ્ઞાન ધરાવતી થઈ હતી. એ પછી એક સમયગાળા એવો પણ પસાર થયો કે ટીવી રેડિયો જેવા ઉપકરણો આવી ગયા હતા, છતાં પેઢીઓએ વાંચન જાળવી રાખેલું. એ પછી હાલની પેઢીની વાત કરીએ તો તારક મહેતાના ઉલટા ચશ્મા અને બાલવીર ઘર ઘર પહોંચી ગયા છે. છતાં પણ આજે પણ મને એક શિક્ષકની નોકરી કરતાં કરતાં એ ખ્યાલ પડ્યો છે કે ગામડામાં સાહિત્ય રૂચિ હજુ એ જ સદ્ધરતા ધરાવે છે. તમને થોડા ઉદાહરણો આપું. અમારે ખાપટ ગામમાં 8 ધોરણ ભરેલા એક વૃદ્ધ છે, જે આજે પણ ઉનાની લાઇબ્રેરીની અચૂક મુલાકાત લે છે. તો વળી જુડવડલી ગામના 2-3 વ્યક્તિઓ પોતાના ઘરે લાઇબ્રેરી ઊભી કરે છે અને તેમના સંતાનોના સંતાનોને વાંચનનો રાહ આપી રહ્યા છે. એક મોટું ઉદાહરણ અમારે એ બાજુનું ઉકાભાઈ વગાસિયા છે, જેઓ કોઈ નિશાળમાં ભણ્યા નથી, પણ તેમને ઘરે જાઓ તો તેનો એક રૂમ પુસ્તકોથી ભરચક ભરેલો હોય. સાહિત્યના પુસ્તકનું ન માત્ર વાંચન પણ વિશ્લેષણ પણ ખૂબ સારી રીતે કરી જાણે તેઓ. PhD થનાર વિદ્યાર્થીઓ જ્યારે કોઈ દુર્લભ પુસ્તકની જરૂર પડી હોય તો ઉકાભાઈને શોધે અને એમને ત્યાં પ્રાપ્ત થાય છે. આ છે ગામડાના વ્યક્તિઓની સાહિત્ય રૂચિ. ના ફ્રેન્ડ્સ, એટલે એવું નથી કે હવે નથી ટકી. હું અતિતરાગી થઈને વાત નથી કરતો, પણ રાહ જુઓ. અત્યારના ગુજરાતના ગામડાના બાળકોની સાહિત્ય રૂચિ કેવી છે તેની વિગતે ચર્ચા કરું એ પહેલાં થોડા ઉદાહરણો મારે લેવા છે કે જે આજે પણ સાહિત્ય વિશ્વમાં ગામડાના બાળકો હોવા છતાં ચમકે છે. ગુજરાતના ગામડાના બાળકોની સાહિત્ય રૂચિ કેટલી હદે ઉત્કૃષ્ટ છે તેના ઘણા ઉદાહરણો પૈકી જ્વલંત ઉદાહરણો છે ઝવેરચંદ મેઘાણી અને પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલ ખૂબ ઓછું ભણીને ઈડરથી અમદાવાદ આવે છે અને ગામડાની ચેતનાને કલમ આપે છે, ત્યારે એક નવ્ય ભાત પાડી આપે છે. બીજી બાજુ ઝવેરચંદ મેઘાણી કોલેજ પહેલાં જ ઘણું સાહિત્ય વાંચે છે અને કોલેજ પછી એ જ ગામડાનો છોકરો અંગ્રેજી સાહિત્યકારો અને ફ્રેન્ચ સાહિત્યકારોને ગુજરાતમાં બેસીને પચાવે છે. આવા તો કેટલાય ઉદાહરણ, જેમ કે સુંદરમ ઉમાશંકર જોશીથી શરૂ કરો અને અત્યારનો લેટેસ્ટ કવિ અનિલ ચાવડા હોય કે પછી લેટેસ્ટ વાર્તાકાર મિત્ર રામ મોરી હોય, ગુજરાતના ગામડાના ખૂણે બેસીને સાહિત્ય વાંચ્યું છે આ લોકોએ અને આજે ગુજરાત ગજાવે છે. એનું પણ એક કારણ છે મિત્રો, સંઘર્ષ અને સમસ્યા. ગામડાના વિચારોને સંસ્કારને જો કોઈએ ઘડ્યું હોય તો આ 2 શબ્દોએ ઘડ્યું છે. ગામડાના બાળક સામે સંઘર્ષ છે અને સમસ્યા છે. એને તાલાવેલી છે એટલે એની પાસે કશું નવું આવે છે તો તરત જ સ્વીકારી લે છે, વળગી રહે છે. અને તેમને નવું જાણવા માટે, નવી દુનિયા જોવા માટે બેસ્ટ વે મળે છે પુસ્તકોની આંખે. મને ખબર છે કે હું 8મા ધોરણમાં ભણતો હતો ત્યારે અભિજ્ઞાન શાકુંતલમ મારે વાંચ્યું હતું. તે મારા એક કઝિન મિત્રે કોલેજ જેવું કરતા હતા તેમની પાસે મંગાવેલું અને એક જ રાતમાં પૂરું કરી આપેલું. એવું જ થયેલું રાજેન્દ્ર શુક્લની ગઝલ સંહિતામાં. મને તેના છૂટક શહેર અને કવિતાઓ મળેલી, મને તાલાવેલી થઈ. પ્રશ્ન એ છે કે ઉનામાં ક્યાંય કોઈની પાસે મળે નહીં. હું કોલેજમાં 2 વર્ષમાં હતો, MD ત્રિવેદી સાહેબ પાસેથી મળી. શરત એટલી કે એક જ દિવસમાં એક ભાગ મળે, એ વાંચી લેવાનો. હું દરરોજ સાંજે 5 વાગે એમની પાસેથી એક ભાગ લઈ આવતો અને સવારે એમને પાછો આપતો. આખી રાતમાં જે કંઈ એમાંથી ગમ્યું હોય તે લખવાનું. આ રીતે 5 ભાગ વાંચેલા. કહેવાનો મતલબ કે ઘણા સંઘર્ષો પછી એ પુસ્તકો મળે છે અને એને વાંચવાની એક તાલાવેલી હોય છે. આવું મારું એકલાનું નથી હોતું. ઘણા મારા મિત્રો જેઓ ગામડામાં આજે પણ છે તે પુસ્તકો ગમે તે રીતે શોધે છે અને મેળવીને કમિટમેન્ટ સાથે પૂરું કરે છે. ક્રોસવર્ડ કલ્ચર જેવું નથી કે સ્ટેટસ માટે વાંચવું કે કોઈને ભેટ આપવા માટે પુસ્તક ખરીદવા જેવું, કે પછી ઘરમાં એક કબાટમાં પુસ્તકોને શણગારવા માટે ખરીદવા. નહીં, એવું હરગિજ નથી. હમણાંની તાજી જ વાત કરું તો મારા એક મિત્ર કે જેઓ માત્ર 4000 સેલેરીમાં નોકરી કરી રહ્યો છે, છતાં તે દર મહિને 400 રૂપિયા માત્ર પુસ્તકો માટે કાઢે છે. ન માત્ર પુસ્તકો ખરીદવા, પણ તે વાંચે છે અને 11-12મા ધોરણમાં ભણાવે છે, તો પાછો વિદ્યાર્થીઓના વાંચન રસ વધારવા પીરિયડ દરમિયાન તે પરિચય આપે છે. ગામડામાંથી શહેરમાં ભણાવવા આવે છે. આ છે માતૃભાષા બચાવવા માટેનું તેમનું કામ. માત્ર ભાષણો નહીં, નક્કર કામ. હા, હવે હું તમને લઈ જાઉં છું આજની સ્થિતિ ઉપર. આજના ગામડામાં તમામ આધુનિક સાધનો પહોંચી ચૂક્યા છે અને ન માત્ર પહોંચ્યા છે, તેનો સારો અને ખરાબ યુઝ પણ સારી રીતે થયો છે. TVની સિરિયલ્સ અને સ્માર્ટફોનની ગેમ્સ સાહિત્ય રૂચિને જબરો ધક્કો પહોંચાડે છે, પણ આ સહારા વચ્ચે એક જળ સરોવર છે. એક પ્રોજેક્ટની વાત કરવી છે જેના કારણે અમને ખ્યાલ આવ્યો કે નહીં, આજે પણ એવા બાળકો છે જે સાહિત્યમાં ઊંડા ઉતરી શકે છે. બસ જરૂર છે તેને એક નવી દિશા અને દશા આપવાની. ઉના ગીરગઢડા તાલુકાની આસપાસના ગામડાઓની શાળાઓના બાળકોને લઈને બિનચિકેતા નામે એક કલા શિક્ષણના પ્રકલ્પનું આયોજન ત્યાંની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા જ કરવામાં આવ્યું, જેમાં કલાની વિવિધ વિધાઓ તો હતી જ, એક સર્જનાત્મક લેખનની વિધા પણ હતી. એમાં બાળકોને હાઇકુ શીખવવામાં આવ્યા અને એ હાઇકુ લખવા માટે કહેવામાં આવ્યું ત્યારે એ બાળકો રામાયણ અને મહાભારતના પ્રસંગો ઉપર હાઇકુ લખીને આવ્યા, તો કેટલાક બાળકો દુહાઓ પર હાઇકુ લખીને આવ્યા. ત્યારે વાત સ્પષ્ટ થઈ કે ગામડાના બાળકોની સાહિત્ય રૂચિનો સ્ત્રોત લોકસાહિત્ય અને ધાર્મિક સાહિત્ય છે,
જે તેને ઘરની આસપાસ

0: આસપાસમાંથી પ્રાપ્ત થાય છે જેનો તે વિનિયોગ કરી શક્યો છે. બીજી બાજુ કલ્પનાના રંગ ઉમેરવામાં, જ્યારે કિશોર કથાઓ લખવામાં, સાયન્સ ફિક્શન લખવા માટે બાળકોને પ્રેરવામાં આવ્યા, ત્યારે તે જુલેવર્નથી લઈ અને ડિસ્કવરી ચેનલ અને સ્માર્ટફોન થ્રુ વિકિપીડિયા સુધી પહોંચે છે. બેઝિકલી આજના ઉપકરણોનો તેના વાંચન માટે ઉપયોગ કરતો થયો છે. આખરે એક હૈયાની વાત કરવી છે. ગામડાના બાળકોની સાહિત્ય રૂચિ જળવાય એ જ જરૂરી નથી, તેની સાહિત્ય ભાવના કેળવાય અને ઇન્ટરનેટ પરથી પણ તે સાહિત્ય મેળવતો થાય એ આપણે બધાએ જોવું રહ્યું. કારણ કે આજનો એ બાળક આવતીકાલનો નેટ સેવી વ્યક્તિ છે. એ પુસ્તકો પાસે નહીં જઈ શકે, સમયના અભાવે કે પછી સ્માર્ટફોનના કારણે તેના ખિસ્સામાં દુનિયા છે તેવા વહેમના કારણે પણ તે સ્માર્ટફોન કે નેટ પરથી પણ તે વાંચન રસ કેળવતો રહે, તે મહત્વનો પડકાર છે. છતાં આજે જ્યારે આ ગામડાના બાળકોને પોતે લખેલી કેટલીક વાર્તાઓ કે જેમના ટાઇટલ્સ હું બોલું તો તમને આશ્ચર્ય થાય, પણ એના સુધી આ સાહિત્ય પહોંચ્યું છે. સ્માર્ટફોન વાપરતો કાગડો કે જંગલ અને રોબોટ, આ બધી જ બાબતોમાં, આ બધા જ ટાઇટલ્સમાં તમે જોઈ શકો છો કે આપણી જે નિજી સંસ્કારિતા છે એ પણ જાળવી છે અને આધુનિકતા પણ તેમણે જાળવી છે. સાહિત્ય પ્રત્યેની લાગણીનો ખજાનો ભલે તે અત્યારે દાદા દાદીના ખોળામાં માથું રાખીને વાર્તા નથી સાંભળતો, પણ શબ્દ સાથે તેની નાડ હજુ કપાઈ નથી. અને આ નાડ તાજીમાજી રાખવા માટે મનુભાઈ પંચોળી હોય કે મનુભાઈ ભટ્ટ હોય, ગીજુભાઈ હોય કે નાનાભાઈ હોય, રવિશંકર મહારાજ હોય કે વિનોબા ભાવે હોય, બધાએ પોતાની રીતે પ્રયત્નો કર્યા છે. અને આશ્ચર્ય તો એ હતું કે આ બધા ગામડામાંથી જ આવતા હતા. આજે આવી જ્યોત જગાવીને બેસનારા કોઈ ધૂણીધારી સાહિત્યકારની, ખરા અર્થમાં ખેવના કરનારાની જરૂર છે જે છેવાડાના બાળક સુધી પહોંચી શકે.
1: આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી વાર્તાલાપ ગ્રામ્ય બાળકોમાં સાહિત્ય રૂચિ, વક્તા આનંદ ઠાકર. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: and other stakeholders to deliberate on emerging issues in consumer protection law and policy. Union Minister of Cooperation Amit Shah will attend the 5th Foundation Day ceremony of the Ministry of Cooperation in New Delhi today. The ministry said the ceremony will be held in line with the vision of Sahakar Se Samriddhi. On the occasion, Mr. Shah will lay the foundation stone and inaugurate several key initiatives. These include inauguration of 232 grain storage godowns, Bhumi Pujan of Sahakar 1, Bhumi Pujan of tissue culture facilities in Uttar Pradesh and Maharashtra. India will host the two-day BRICS Women Working Group meeting under its BRICS chairmanship beginning today in Kochi, Kerala. Ministry of Women and Child Development said senior government officials from BRICS member countries will come together to deliberate on key issues relating to women's empowerment across all sectors and women-led development while advancing cooperation across shared priorities. The nation pays homage to Bharatiya Jan Sangh founder Dr. Shyama Prasad Mukherjee on his birth anniversary today. Ministry of Culture in association with the West Bengal government will organize a program in Kolkata to mark the occasion. The program will be organized as part of the two-year official commemoration of the 125th birth anniversary of Dr. Shyama Prasad Mukherjee, announced by the ministry last year. Union Home Minister Amit Shah will preside over the program. Along with Union Culture Minister Gajendra Singh Shekhawat and West Bengal Chief Minister Subhendu Adhikari. The Embassy of Iran in India expressed gratitude to the Government of India and its people for participating in the funeral ceremonies of former Iranian Supreme Leader Ayatollah Sayyid Ali Khamenei, saying the gesture reflected the deep historical, cultural and human bonds between the two countries. The Indian Meteorological Department has issued red alert for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Gujarat, Konkan, Goa, Madhya Maharashtra and Chhattisgarh today. Brazil's veteran player Neymar Jr. has announced his retirement from international football after five-time world champions suffered a stunning 2-1 defeat to Norway in FIFA World Cup 2026 round of 16 last night. He finished his international career as the all-time leading scorer for Brazil. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.2 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. આજના શેષ કાર્યક્રમો વિશે આપને યાદી આપીએ. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ માણો છો 9:15, 10:30 લોક સંગીતના કાર્યક્રમમાં સાંભળીશું લોકવાર્તા પ્રતાપભાઈ કાબરિયા પાસેથી. 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે, જેમાં 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીત, 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીત, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત બલરાજ શાસ્ત્રીના સ્વરમાં જય ભારતી આપ સાંભળો છો, 1:30 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 2:40. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, ત્યારબાદ 6 વાગ્યે તરુલતા ચૌહાણના સ્વરમાં ભજનો, 6:30 કાર્યક્રમ યુવાણી અને 7:22 કાર્યક્રમ ગામનો જરો, બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, 9:15 દિલ્હી કેન્દ્રથી રિલે થશે સ્પોટલાઇટ, 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર જે કેન્દ્રિત છે અભિનેતા પરીક્ષિત સાહની પર, 10 વાગે છાયાગીત અને 10:30 આજના દિવસનો અંતિમ કાર્યક્રમ ઢલતી જાય રાત. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની.
2: सोच रहा हूँ अपना बिजनेस क्यों ना बढ़ा लूं.
3: तो रोका किसने है? हा?
2: रोका तो किसी ने नहीं, पर समझ नहीं आ रहा कि मदद किससे मांगूं.
3: मुझसे.
2: तुमसे? तो अच्छा बताओ फिर.
3: आकाशवाणी है ना, मैंने सुना है उसका नेटवर्क देश भर में फैला है.
2: पर उससे मेरा क्या फायदा?
3: देखो फायदा है, जिस शहर में चाहो विज्ञापन की मदद से उपभोक्ताओं तक पहुँच जाओ.
2: पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं?
3: बहुत आसान है, मैं बताती हूं. नंबर नोट करो, 8700014242.
2: ओ 8700014242. लो अभी फोन लगाता हूँ, 8700014242.

આપને પ્રિય અને હૈયા વગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગો પણ આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર એન્ડ્રોઇડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150થી વધુ આકાશવાણીની ચેનલો 50થી વધુ ભાષાઓમાં પણ ન્યૂઝ ઓન AIR NEWSONAIR

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એન્ડ્રોઇડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150થી વધુ આકાશવાણીની ચેનલો 50થી વધુ ભાષાઓમાં પણ. ન્યૂઝ ઓન AIR NEWSONAIR આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.
1: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
2: અપને બિઝનેસ કો બઢાને કે લિયે લીજીએ આકાશવાણી કા સહયોગ ઓર દીજીએ ઉસે બુલંદિયો કે પંખ.
3: આપકા બિઝનેસ લોકલ હૈ યા રાષ્ટ્રીય, આકાશવાણી દેતી હૈ ઉપભોક્તાઓં તક પહોંચને કા હર વિકલ્પ.
2: ઓર અબ તો આપ ઘર, દફતર યા દુકાન પર બેઠે બેઠે કર સકતે હૈ આકાશવાણી કે કિસી ભી કેન્દ્ર કે લિયે વિજ્ઞાપનો કી બુકિંગ.
3: આકાશવાણી કે વિભિન્ન ચેનલો પર વિજ્ઞાપન દેના સુલભ ઓર સસ્તા.
2: બુકિંગ હૈ તો સંપર્ક કરે 8700001-4242 પર.
3: 8700001-4242.
4: ઓલા ચીમન ની વાત સાંભળીને માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
5: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો. રજૂ કરે છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતાઓ, આજે છે નિર્માતા, નિર્દેશક, પટકથા લેખક અને અભિનેતા ચેતન આનંદની પુણ્યતિથિ. આજના મનોરંજન કાર્યક્રમની શરૂઆતમાં આપણે સાંભળીશું તેમની ફિલ્મોના કેટલાક યાદગાર ગીતો.

0: કાર્યક્રમની શરૂઆતમાં સુરૈયાના યાદગાર સ્વરમાં ફિલ્મ અફસરનું ગીત આપણે સાંભળ્યું. નરેન્દ્ર શર્મા લિખિત ગીતને સંગીત મળ્યું એસ ડી બર્મનનું. આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ટેક્સી ડ્રાઈવર ફિલ્મ માટે લતા મંગેશકરનો સ્વર આપણે સાંભળ્યો. રચના સાહિલ લુધિયાનવીની અને સંગીતકાર એસ ટી બર્મન. આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ એવી ફિલ્મોના ગીતો કે જેના નિર્માતા, નિર્દેશક કે પટકથા લેખક ચેતન આનંદ હતા. આજે છે તેમની પુણ્યતિથિ. આકાશવાણી રાજકોટ તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે.

0: ફંટુશ ફિલ્મ માટે કિશોરકુમારનો સ્વર આપણે સાંભળ્યો. સંગીત એસ ટી બર્મનનું, ગીત સાહિલ લુધિયાનવી.
1: દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પોલીસ.
1: મિસ સીમા.
0: જી.
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
0: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
1: અરે,
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
0: હાય.
3: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
4: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના

ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: અને ત્યારબાદ હીરરાંઝા માટે. નિર્માતા, નિર્દેશક અને પટકથા લેખક ચેતન આનંદની આજે પુણ્યતિથિ છે. આપણે માણી રહ્યા છીએ તેમની ફિલ્મોના યાદગાર ગીતો.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

શ્રોતાઓ, હમણાં જ આપણે અનુક્રમે ફિલ્મ હસ્તે ઝખ્મ અને ત્યારબાદ હિન્દુસ્તાન કી કસમના ગીતો સાંભળ્યા. મોહમ્મદ રફી અને ત્યારબાદ લતા મંગેશકરના સ્વરમાં સંગીત મદન મોહનનું, રચના કૈફી આઝમીની, નિર્માતા

દિશક પટકથા લેખક અને અભિનેતા ચેતન આનંદની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ તેમની ફિલ્મોના કેટલાક યાદગાર ગીતો. શ્રોતાઓ, ચેતન આનંદે હિમાલય ફિલ્મ્સ નામની પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી હતી નવકેતન ફિલ્મ્સ શરૂ કરતા પહેલા. હિમાલય ફિલ્મ્સ દ્વારા ફોટોગ્રાફર જાલ મિસ્ત્રી, સંગીતકાર મદન મોહન, ગીતકાર કૈફી આઝમી અને અભિનેત્રી પ્રિયા રાજવંશના જોડાણ સાથે ચાર સુંદર ફિલ્મો આપણને આપી, જેમ કે હકીકત, હીર રાંઝા, હસ્તે ઝખમ અને હિન્દુસ્તાન કી કસમ. આ ચારેય ફિલ્મોના ગીતો હમણાં જ આપણે માણ્યા. કાર્યક્રમમાં આગળ સાંભળીએ જાને મન ફિલ્મ માટે લતા મંગેશકરનો સ્વર, આનંદ બક્ષીના શબ્દો, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ

ફિલ્મ કુદરત માટે કિશોર કુમારનો યાદગાર સ્વર આપણે સાંભળ્યો. મજરૂ સુલતાનપુરીની રચના, આર ડી બર્મનનું સંગીત. શ્રોતાઓ, મનોરંજન કાર્યક્રમના આ ભાગમાં આપણે નિર્માતા, નિર્દેશક, પટકથા લેખક અને અભિનેતા ચેતન આનંદની ફિલ્મોના ગીતો સાંભળ્યા. ફિલ્મો હતી અનુક્રમે અફસર, ટેક્સી ડ્રાઈવર, ફંટૂર, હકીકત, હીર રાંઝા, હસ્તે ઝખમ, હિન્દુસ્તાન કી કસમ, જાને મન અને કુદરત. આજે છે ચેતન આનંદની પુણ્યતિથિ. આકાશવાણી રાજકોટ તેમને તેમના

0: યોગદાન બદલ યાદ કરે છે અને શ્રદ્ધાંજલિ પાઠવે છે.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
0: મનોરંજન કાર્યક્રમમાં ફિલ્મી ગીતોનો દોર ચાલુ છે. સાંભળીએ કેટલાક અન્ય યાદગાર ગીતો, જેમાં આ ગીત છે યશુદાસના સ્વરમાં, રવિન્દ્ર જૈનના ગીત સંગીતમાં. ફિલ્મનું નામ સુનૈના.

0: મોહમ્મદ રફીના યાદગાર સ્વરમાં અબ્દુલ્લા ફિલ્મનું ગીત હમણાં જ આપણે માણ્યું. આનંદ બક્ષીની રચના, આર ડી બર્મનનું સંગીત. શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: વારદાત આ ફિલ્મ માટે મોહમ્મદ રફી અને ઉષા મંગેશકરનો યુગલ સ્વર હમણાં જ આપણે સાંભળ્યો. રમેશ પંતના શબ્દો, બાપી લહારીનું સંગીત.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: ये વાદા રહા આ ફિલ્મનું યુગલગીત કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં હમણાં જ આપણે કાર્યક્રમના સમાપનમાં સાંભળ્યું. ગુલશન બાવરા રચિત ગીતને સંગીતે મળ્યું આર ડી બર્મને. શ્રોતાઓ માણી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: આકાશવાણી રાજકોટ રજૂ કરે છે લોકવાર્તા, કલાકાર છે પ્રતાપભાઈ કાબરિયા.
4: કઈ શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ સંભાળ કર બોલીએ, ને શબ્દ કો હાથ નહીં પાઉં.

શાસ્ત્રોમાં શબ્દને બ્રહ્મ કહ્યો છે. શબ્દ જ્યાં સુધી બોલાય નહીં ત્યાં સુધી એ તમારો ગુલામ છે, અને એકવાર શબ્દ મુખમાંથી નીકળી જાય પછી તમે એના ગુલામ છો. એટલે કવિ કહે છે કે શબ્દ સંભળ કર બોલીએ, સંભાળીને બોલો, કારણ કે શબ્દમાં કોઈ તાકાત નથી, શબ્દની પાસે કોઈ હથિયાર નથી, શબ્દની પાસે કોઈ જ હાથ પગ કાંઈ જ નથી, અને છતાંય એ શબ્દ કોઈ વાગેલા ઘાને રૂજાવી પણ શકે અને નવો ઘા પણ કરી શકે. કોઈ માણસની માથે આભ ફાટી પડે એવું દુઃખ પડ્યું હોય, કઈ આભ ફાટે, આભ ફાટે ને આડા દીએ ને ટેકાયા હાથ તણા,

કાગડા નાખી નજર નો પૂકતી હોય, કોઈ અકસ્માત થયો હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ બીમારી હોય, અને માણસ છેલ્લે આત્મહત્યાના વિચાર કરતો હોય, અને ત્યારે કોઈ આવીને એમ કહેતો હોય, ભલી માણસ ભૂંજાતો નહીં, હું તારી પડખે ઊભો છું, તારે કામ હોય કેજે, સાહેબ એના લાગેલા ઘા છે એને રોજ વળી જાય. પણ અમુક શબ્દો એવા હોય કે હૈયાની અંદર ગાંઠ પાડી દે, હૈયાની હોહરવા નીકળી જાય. મહાભારતની અંદર લોકવાયકા છે કે કૌરવોએ પાંડવોને ઇન્દ્રપ્રસ્થ નામનું સ્થળ આપ્યું અને પાંડવોએ મહેનત કરી વિશ્વકર્માની મદદ લીધી અને મદદ લઈને એમણે ત્યાં સરસ મજાની એક નગરી ઊભી કરી. પણ અદ્ભુત નગરી ઊભી કરી, જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ, વિશ્વમાં ન હોય એવો જોટો જડે નહીં એવી નગરી ઊભી કરી. અને પછી દુર્યોધનને બોલાવવા માટે, જોવાને માટે બોલાવ્યો છે. દુર્યોધનને જોવાને માટે જ્યારે બોલાવ્યો, દુર્યોધન ધીમે ધીમે ધીમે ધીમે ધીમે હાલ્યો જાય. સાથે પાંડવો છે, સામે જરૂખો છે, અને જરૂખાની અંદર દ્રૌપદી બેઠી છે. ચાલતા ચાલતા ચાલતા એક જળનો કુંડ હોય એવું દ્રશ્ય દેખાણો, એટલે દુર્યોધને પોતાના કપડાં હંકોર્યા. ત્યારે પાંડવોએ કીધું કે ભાઈ આ તો અમારી કલા કારીગીરી છે, આમાં જળ નથી, આ તો જમીન છે. અને બધા જ એમાં સરસડાટ ચાલ્યા ગયા. થોડા આગળ ગયા, આગળ જતા કોઈ જમીન, લીલું ઘાસ અને મેદાન જેવું દેખાણું, કોઈ બોલ્યું નહીં. દુર્યોધન ધીમે ધીમે ચાલે ગયો અને જળનો કુંડ હતો એ કુંડમાં પડ્યો. કપડાં ભીંજાઈ ગયા ત્યારે ભીમે અટહાસ્ય કર્યું અને સામે ઝરૂખામાં બેઠેલી દ્રૌપદીએ કવેણ બોલી, સાહેબ એવા વેણ બોલી કે એ વેણ દુર્યોધનના કાળજા હોહરવા નીકળી ગયા. દ્રૌપદી એટલું જ બોલી કે આંધળાના આંધળા જ હોય. આ આંધળાના આંધળા શબ્દ દુર્યોધનના હૈયામાં હોહરવા નીકળી ગયા અને કહેવાય છે કે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું અને ત્યાર પછી મહાભારતનું ભીષણ યુદ્ધ થયું. માટે શબ્દ સંભળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં. આ શબ્દ એ માણસને ઘા કરે અને માણસને મલમ પણ કરે. પણ આ તો સૌરાષ્ટ્રની ધરતી છે સાહેબ. કવિ વર્ણન કરતા કહે છે કે પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમેન મધ્યમાં એ શિયાની અટારી, પણ હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કશે તીક્ષ્ણ જાણે કટારી પહાડ.

હિન્દ માતાનું ચિત્ર હોય, ભારતનો નકશો હોય, તો પશ્ચિમ કિનારે કોઈ અટારી કાઢી હોય એવી આ સૌરાષ્ટ્રની ભૂમકા લાગે. માએ પોતાના પડખામાં ખંજર રાખ્યું હોય એવી આ સુંદર મજાની ધરતી લાગે. અને આ ધરતી ઉપર ગિરનાર છે, શેત્રુજો છે, હાણા છે, એવા ડુંગર પોતાના મસ્તકો ઊંચા કરીને ઊભા હોય, અને જેની ત્રણેય પડખા એમ કહેવાય કે જલ્દી કહેતા દરિયો જેના પગ પખાલતો હોય, આવી આ હોરઠની ધરા છે. અને એમાં રહેતા માટુડા કેવા છે, સોરઠ ધરાય જગ જૂની, સોરઠ ધરાય જગ જૂની, ને જૂનો ગઢ ગિરનાર પણ હાવજડા, પણ હાવજડા હેંદલ પીવે, એના નમણા નેનાર. જ્યાં ગઢ ગિરનાર હોય, જ્યાં કેસરી વનરાજ હોય એવી આ હોરઠની ધરતી, અને એના માટુડા બાપલા હૃદયના ભોળા હોય હો. એટલે કવિ કહે છે કે હૃદય ગૌરવ બિરા રુધિરથી ધબકતા, ને હબકીને ના કદી હામ તજતા, પણ નાકને કારણે શૂર નર નારીઓ હર્ષથી મૃત્યુનો સાજ સજતા. શિર સાટે જહા મૈત્રી મોંઘી મળે પૂર્ણ યાતે, જની પ્રેમ જરણી એવી ભારતી ભૌમ વંદુ, તન્યાવડીને ધન્ય હો ધન્ય સવરા.

અષ્ટધરણી, જ્યાં મિત્રતા માટે માથા દેવાતા હોય, જ્યાં વટ વચન અને વેર ખાતર જ્યાં માથાનું બલિદાન દેવાતું હોય એવી આ હોરઠની ધરતી છે, જ્યાં ઇજ્જત ખાતર આબરૂ ખાતર પોતાના પ્રાણને પાથરી દે, એક પણ આંચકો હૈયામાં ન લાગે એવા માટુડાની આ હોરઠની ધરતી છે. આજે એ ધરતીની એક પ્રેમ કથાની વાત કરવી છે. બાબરિયા વાડની માલિકોર હાણાનો ડુંગર, આ ઘટનાને હવાહક વરહનો ગાળો વયોગ્યો. ચોમાહા, ઉનાળા અને શિયાળા ગડથોલિયા ખાઈને નીકળી ગયા છે. હાણાનો ડુંગર એ બાબરિયા વાડની અંદર હાણા વાંક્યાથી ઉત્તર બાજુ 3 માઇલને અંતરે આવેલો છે. આ હાણાનો ડુંગર બહુ પૌરાણિક છે અને આ ડુંગરની ઉપર મેઘાણીએ અદ્ભુત એક વાર્તા લખી છે રાણા અને કુંવરની. એવી જ એક બીજી લોકવાર્તા આજ મારે આપને કહેવી છે. હાણાનો ડુંગર લોકવાયકા મુજબ પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા અને ફરતા ફરતા જ્યારે હાણાના ડુંગર ઉપર આવ્યા, હાણાના ડુંગરની આસપાસની ધરતી હેડંબા વન કહેવાતું અને હેડંબાની હારે ભીમે જે લગ્ન કર્યા એ લગ્નની ભૂમિ એટલે કદાચ હાણાનો ડુંગર હોય. આજે ત્યાં ચોરી છે, ત્યાં શિવલિંગ છે, પાણીના ટાંકા છે, ગાંધારીનો મહેલ છે અને ટોચ ઉપર માતાજીનું મંદિર છે. બાજુમાં રૂપેણ નદી ખળ ખળ ખળ ખળ ખળ વહી જાય, આછા તેલ જેવા જેના નીર છે, મીઠા ટોપરા જેવા જેના નીરથી આસપાસની જમીન લીલી છમ હરિયાળી બની ગઈ છે. આવી આ હાણાનો ડુંગર આજ મને તમને પૌરાણિક વાતો યાદ કરાવે છે અને કહેવાય છે કે ત્યાર પછી બૌદ્ધના ભિક્ષુકો આવ્યા અને દરેક ઓરડામાં બૌદ્ધના ભિક્ષુકો રહેતા અને એ ભિક્ષુકોએ અહીંયા પોતાના ધર્મનો પ્રચાર કર્યો છે. સત્ય વાત તો કોઈ શોધ પછી ખબર પડે, પણ આ પૌરાણિક ડુંગરો, આ પૌરાણિક ઇતિહાસ અને આની એક વાત એટલે અર્જણ અને અવલની વાત, કવેણની વાત. આ ડુંગરાની ફરતા 7 મોલી નામના ગામ આવેલા છે. કાકડી મોલી, નાળિયેરી મોલી અને એક સમઢિયાળા એવું ગામ આવેલું છે. એટલે હાણાના ડુંગરને 7 મોલીને સમઢિયાળાનો ડુંગર પણ કહેવાય છે. વાતની શરૂઆત થાય છે કે હવાહક વર્ષ પહેલા હાણા વાક્યાની માલિકોર એક વિધવા બાઈ રહે, એને 7-8 વર્ષનો દીકરો અને દીકરાનું નામ અર્જણ. અર્જણ પણ રૂપે રંગે પૂરો બાહોશ છોકરો, પોતાના પશુઓ લઈ અને હાણાની તળેટીમાં ચરાવવા જાય. પશુઓ ચરાવે, હે ઓળકામડા રમે, આસપાસના ગામના ગોવાળો ભેળા થાય અને બપોરે ટીમણ કહેતા ભોજન કરે, નદીમાં ધુબાકા મારે, વડલામાં ઓળકામડા રમે, પાવા વગાડે, ગીતો ગાતા હોય. અને અર્જણિયો એક બાહોશ હતો. એ ગોફણિયો કહેવાતો, કારણ કે અર્જણની ગોફણનો ઘા કોઈ ખાલી ન જાય. ગોફણ એટલે એક દોરીને વચ્ચેથી કાપી અને એમાં હથળી જેવું કપડું બાંધી અને 2 છેડા પકડી વચ્ચે પથ્થર મૂકીને ગોળ ગોળ ફેરવી 1 છેડો છૂટો મૂકો એટલે વચ્ચે રહેલો પથ્થર દૂર દૂર સુધી વયો જાય, છાના નાના નાના કરતો. અર્જણને એવું નિશાન લેવાની ટેવ પડી ગઈ કે અર્જણના જ્યાં પશુઓ ચરતા હોય ત્યાં કોઈ હિંસક પશુ આવી ન શકે. હિંસક પશુ જો આવે ને તો એ તો ગોટો જ વળી જાય. અને આ ચારવાને માટે નાળિયેરી મોલીની 7-8 વર્ષની દીકરી અવલ પણ આવતી. અવલ અને અર્જણને એકાબીજાને ભાઈ બંધી હેતપ્રીત રહી ગયેલી અને અવલ વારે વારે અર્જણને ચીડવતી, એલા અર્જણિયા, હે અર્જણિયા, જો જો જો જો જો તારું બકરું ઓલો હાવદ લઈ જાય, એ એ એ તારું પાડરું જો ઓલો નાર લઈ જાય. ત્યારે મૂછે હાથ દઈ અને અર્જણિયો કહેતો, હવે જા જા, મારું વાછરું લેવાની કોઈની હિંમત નથી. જોયું છે આ અર્જણિયો, આ ગોફણિયાનો ગોળો છૂટે ને એને ગોટો વાળી દે. આહાહાહાહાહા, વાયડાઈ તો ઠેઠ સુધી ભરી છે, આવો તો કોઈ વાયડો માણસ જોયો નહીં. આમ એકબીજા મશ્કરી કરે, બપોરે ટીમણ કરવા બેહે ત્યારે અર્જણ લાવેલો હુકો રોટલો માછલીઓને ખવડાવી
અને અવલ જે લાવી હોય એ ભાતમાંથી અવલ એ અર્ધણિયાને બટકા દેતી હોય

જાણે યમુનાને કિનારે રાધા અને કૃષ્ણની જોડ બેઠી હોય. બે જણા નાચતા ગાતા આનંદ કરતા અને જ્યારે પહુડાને પાણી પાવા જાય ને ત્યારે પશુની માથે તો પાણી છાંટે જ, પણ હામ હામાં બે જણા પાણી ઉડાડે, જાણે બહારથી એ ભીંજાય અને ભીતરથી એ ભીંજાય. આમ કરતા કરતા કરતા કરતા એમ કહેવાય કે પંડની માથે હવે જોવાની દેખાવા લાગી છે. ઉષાને જોવાની હજુ આવતે લજાવતે ઘણી જાવતી, પિતા હાંગણે માતને પ્રાણ પ્યારી હતી કળાવંતી સોળ કન્યા કુમારી. આવી આ અવલ અને અર્જણ એકવાર ઠેકડા મારતા મારતા મારતા ઉપર માતાજીનું મંદિર અને મંદિરે જઈને બે પહોંચ્યા છે. માતાજીને પ્રણામ કર્યા છે, દંડવત કર્યા છે. પૂજારી બેઠા છે. પૂજારીએ કીધું કે આવો વરઘોડિયા, સુખી થાવ. બે જણા હામાં હામું જોઈ રહ્યા છે. સાહેબ કોઈ બોલતું નથી, મરક મરક મરક મરક બે દાંત કાઢે છે. અને ત્યારે અવલે કીધું કે બાપુ, અમે વરઘોડિયા નથી, અમે તો ભાઈબંધ છીએ, અમે તો પેરુબંધ છીએ. અને ત્યારે બાપુએ કીધું તો મારું વચન ખાલી ન જાય, માતાજીનું વચન ખાલી ન જાય. વરઘોડિયા નહીં હો તો વરઘોડિયા થાશો. સાહેબ આ શબ્દ હૈયાની માલિકો એમ કહેવાય કે મલમ પટ્ટી કરી ગયા. બે જણા નાચતા ગાતા આજ હાણાના ડુંગર ઉતર્યા છે. બરોબર સંધ્યાનો સમય થવા આવ્યો છે. હવે તો અર્જણ પોતાને ઘેર એટલે નાળિયેરી મોલી અને અવલ અને અર્જણ એ હાણા વાંક્યા તરફ જઈ રહ્યા છે. આપની માલિકોર હિંગળો કે રંગની સંધ્યા ખીલી છે. પંખીડા પોતાને માળે ચણવાને માટે અને પોતાના બચલાવને મળવા જઈ રહ્યા છે. કે પંખી માળે જઈ મળ્યા, પંખી માળે જઈ મળ્યા ને ભૂપર અહીંથી આ બાણ પણ યોડી ઓડી કસુંબલ યોડણી એ ઓલી સંધ્યા બની સુજાણ. કોઈ દિવસની આજે બે જણા હયાની અંદર કાંઈક અનુભવે છે, ખબર નથી પડતી શું થાય છે, પણ આજ વિખૂટું નથી પડવું. સાંજ પડી ચકવીને દિયો રોય, હાલ ચકવા વા જાય જહાં રેન પડંતી ન હોય. બે જણા જાય છે જ્યાં સુધી જોવાય ત્યાં સુધી હામ હામી નજરું કરે છે, પાછું વાળું જોતા જાય છે. અને બે જણા ઘરે પૂગે પણ આજની રાત બે જણા માટે અઘરી થતી હતી. કારણ અર્જણ પણ પડખા ફેરવતો હતો, એને પણ ઊંઘ નહોતી આવતી. આ બાજુ અવલને પણ ઊંઘ નહોતી આવતી. અને અર્જણની માં પૂછે છે કે અર્જણ બેટા, ઊંઘ કેમ નથી આવતી? દીકરા કાંઈ અહક છે? કાંઈ તકલીફ થાય છે? ના માં, કાંઈ થતું નથી, પણ આજ ઊંઘ નથી આવતી. આ બાજુ અવલની પણ એ જ દશા છે. અર્જણની માં વિચાર કરે છે, છોકરો હવે જુવાન થયો છે, હવે આને આપણે ક્યાંક માગા ગોતવા જોઈએ. અને વાતે સાચી છે. બેયના પંડની માથે જુવાની હગરતતી મંડીતી રમવા અર્જણનું શરીર હાડા છ હાથની અડાબીડ કાયા અને વેતેકનું કપાળ માથે ઓડિયા રહી ગયેલા કાપેલ કરીની ફાડું ફાડું જેવી આંખો દાઢી અને મૂછની બોહટીઓ ઉપડેલી હાથીની હોંડ જેવી બળુકી ભુજા અને પગરખા પહેરીને હાલતો હોય તો ચરડાક ચરડાક ચરડાક આંગળીએ સોગઠ વળે નહીં વેઢી કે વળ બાયુ આપણી બજારમાં આ તો દીઠો માધવો નળ. માધવા નળ જેવા જેના રૂપ રહી ગયા છે. અને આ બાજુ અવલના રૂપ કાંઈ જેમ તેમ નહોતા. સાહેબ કે લંબવેણી લંબવેણીને લજા ઘણીને પહોંચાય પાતળિયા

બે જણા હવાર થવાની રાહ જોઈ રહ્યા છે સાહેબ, ક્યારે હવાર પડે અને ક્યારે મળીએ, ક્યારે હવાર પડે અને ક્યારે મળીએ. અને ધીમે ધીમે ધીમે ધીમે રાત છમ છમ છમ કરતી વહી રહી છે. પ્રભાતનો પોર થયો છે, પંખીડાઓ કલરવ કરવા માંડ્યા છે. ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા, મરણ જીર્ણ લગમાણ રાખત કશ્યપ રાવણ. આવા હુરતનારાયણનો ધીમો ધીમો ધીમો ધીમો ઉદય થઈ રહ્યો છે. પનિહારીઓ પાણી ભરવાને માટે પાણી શેરડે જઈ રહી છે. ઘરાર ઘરાર ઘરાર ઘંટીઓ ફરી રહી છે. ક્યાંય વલોણા હાલે છે, ક્યાંય ગાય ભેંસ દોવાનો અવાજ આવે.

છે અને દેવ મંદિરે આરતી, ઝાલરો અને ધૂન સંભળાય છે. બરોબર આવા સમયે બે જણા મનોમન વિચાર કરે છે કે હવે ક્યારે મળશું, ક્યારે હવાર પડે, અને હુરતનારાયણ હોળસો ઘોડાનો રથ લઈ બાગડતા ધમા ધમા ધમા ધમા ધમા કરતા ઉદિયાતળ પર્વતને ટૂંક ઉપર આવી 50 કરોડ જોજન ધરતીની માથે જ્યાં હોનેરી રંગના આંચળાનો ઘા કર્યો, પણ ઝળાળાળાળાળાળા ગહકે ગૌશાળા છૂટા ગાળા પંખી માળા પરહરિયા દેવળ દેવાળા ટળિયા તાળા હુવા ઉદાળા તમહરિયા વાઘે જલ રાળા નાદ વડાળા સાધ ઘસાળા ઘસેવા જય જય જગવંદન કાશ્યપ નંદન દળદણ કલદણ રવિ દેવા દારિદ્રનો ભાંગીને ભૂકો કરી નાખે એવા હુરતનારાયણનો ઉદય થયો છે. હોનેરી રંગના અંતળો પાછળો છે આ ધરા, આજ જાણે હોનાની અંદર ઝબોળી હોય એવી ચમકી રહી છે. બે જણા પોતાના પશુઓ લઈ અને હાણાની તળેટીમાં આવે છે. બે મળે છે, અરે કે અર્જણ આજ તો મને ઊંઘ ન આવી, અર્જણ કે આજ તો મને ઊંઘ ન આવી. બે જણા પોતાના હૈયાની વાતો કરે છે, બે જણા આનંદ મસ્તીથી રહે છે. આમ કરતા કરતા આ અર્જણની માં હવે માગા ગોતવા માંડી છે. અર્જણને અવારનવાર કહે, અર્જણ ફલાણા ગામની અંદર એક દીકરી છે, આપણે એને માગું મોકલવું છે અને તું રાજી હો તો આપણે લગ્ન લેવા છે. ના મા, હમણાં નહીં. અરે દીકરા જોતો ખરો, બહુ પૈસાદાર છે, હુંડલો એક તો હોનું દેહે અને તારું ઘર ભરી દેહે કરિયાવરથી, તો ના નો પાડ. ના મા, હમણાં નહીં. આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા અને એક વાર અર્જણની માએ કીધું કે ફલાણા ગામે એક છોકરી છે, આપણે માગું લઈને જવાનું છે અને લગ્ન કરવાના છે. અર્જણે ના પાડી અને એની માએ એટલું જ કીધું હતું, જો અર્જણ તું ના પાડીશ ને તો આજ તારી માને મરતી ભાળી. અર્જણ માનસિક રીતે માને મરતી ભાળે શબ્દથી ડર્યો અને અર્જણે વાત કરી, મા મા મારે લગ્ન કે સંબંધ જો કરવો હોય ને તો નાળિયેરી મોલીની અવલ હારે બાકીની જગતની તમામ સ્ત્રીઓ મારે માટે મા બેન છે. હવે તું હું મોહી ગયો એમાં, આ તો ગરીબની છોકરી છે, તારા ઘરમાં કાંઈ કર્યાવર નહીં આવે. પણ અર્જણની વાત સાંભળી માએ કમને મને અર્જણને હા પાડી ગોર બાપાને બોલાવ્યા છે. ગોરને કીધું છે કે તમે નાળિયેરી મોલી ગામે જાઓ અને ત્યાં અવલ કરીને દીકરી છે એનું માગું નાખો. ગોર બાપા નાળિયેરી મોલી ગામે આવ્યા છે અને નાળિયેરી મોલી ગામે અર્જણ અવલની ઘરે આવી અને ઓસરીમાં બેઠા છે. ઓરડામાં અવલ બેઠી છે. અવલ ઓળખે છે કે આ ગોર બાપા છે તો હાણા વાક્યાના, કાંઈક અર્જણનું માગું લઈને તો નહીં આવ્યા હોય ને. હૈયામાં થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થાય અને ગોર બાપા બોલ્યા, તમારે યુવાન દીકરી છે ઘરમાં? તો હા. તો એનો સંબંધ કરવાનો જ? તો કે હા. તો હાણા વાક્યાની માલિકો અર્જણ કરીને છોકરો છે, કમાવ છે અને બહુ સારો રૂડો રૂપાળો દીકરો છે, તમારી જો ઈચ્છા હોય તો કંકુ અને ચોખા ચોડીએ ગોળધાણા ખાઈ અવલના મા બાપે વધાવી લીધું. હા, કાંઈ વાંધો નહીં. અને આ બાજુથી બેયની હગાઈ થઈ છે, ચોખા ચોડાણા છે, ગોળધાણા ખવાણા છે અને લગ્નિયા પણ લખાઈ ગયા. હવે તો અવલ છે એ ઢોર ચારવા જાતી નથી, પણ અર્જણને મળ્યા વગર કેમ હાલે સાહેબ? મુંબન લાગી તુંબના, તુંબન લાગી મોમ, લૂણ વળ્યું ભા પાણીએ, પાણી વળ્યું ભા લૂણ. કોઈ કપડાં ધોવાને બાને, કોઈ છાણ વીણવાને બાને, કોઈ લાકડા ભેગા કરવાને બાને અર્જણને અવારનવાર હાણાની તળેટીમાં મળતી હતી. અને બે જણાએ એક માનતા કરેલી કે મારી માની ઈચ્છા નથી, પણ જો આ લગ્ન આ ક્ષેમ ખુશળ રીતે પતી જાય, કોઈ વિના વિઘ્ન થઈ જાય તો અર્જણ કે મારા કુળદેવતા ડુંડાસની અંદર વાછડા દાદા છે, એને લગ્ન પછીના 7 દિવસની અંદર હું 7 નાળિયેરનું તોરણ ચડાવી આવીશ. આવી બે જણાએ માનતા કરી છે. રૂડા લગ્નિયા લેવાના છે. આ બાજુથી હાણા વાક્યાથી જાન,
આજ નાળિયેરી મોલી ગામે આવી છે અને વરઘોડો નીકળ્યો છે, ઢીબાંગ ઢીબાંગ ધ્રિસબાંગ ઢીબાંગ ધ્રિસબાંગ, ઢોલ વાગી

રહ્યા છે, વરાજો પોખાણો છે, ચાર મંગળ વર્તાણા છે, દીકરીને વળાવી છે અને દીકરી આજે અર્જન્ટની થઈ ગઈ છે. હાણા વાક્યની માલિકોર બેયના પોખણા થયા છે, બેયના પોખણા થયા છે, પણ જાણે પૂનમનો ચાંદ આજ હાણા વાક્યની અંદર ઉતરીને આવ્યો હોય એવું દેખાય છે. અને ધીમે ધીમે ધીમે ધીમે સાંજ પડી રહી છે, સાંજ પડી રહી છે. અને ત્યારે અમારા લોકકવિ દાદના શબ્દો છે, એ ધીરા ધીરા રે વગાડ,

લપતો ને છપતો અર્જણ ઓરડે આવે છે, ટકોરા મારે છે, હૈયાના દ્વાર ખુલી જાય છે. લોકકવિ કહે છે કે પહેલો પોરો રહેનારો દીવડા ઝાકમ જોળ, પીયું કંટાળો કેવડો અને ધણ કંકુની લોળ. દૂજો પહોરો રહેનારો વધ્યા નેહ સ્નેહ, ધણત્યા ધરતી હો રહી અને પીયું અષાઢ હિલો મેં. ત્રીજો પહોરો રહેનારો ધણ જીતી પીયું હાર્યો અને હાર રિયો કિરે. અને ચોથો પહોરો રહેનારો બોલ્યા કુકડ કાગ, ધણ હંભાળે કંચવો પીયું હંભાળે પાગ. રાત પૂરી થઈ છે, ક્યાં સમય વીતે છે ખબર નથી પડતી. પાંચમો દિવસ થયો અને અવલે અર્જણને કીધું કે અર્જણ તને ખબર છે ને, આપણે માનતા છે, આપણે ડુડાસ ચાવવાનું છે, વાછડા દાદાને હાથ નાળિયેરનું તોરણ ચડાવવાનું છે. અર્જણે માને પૂછ્યું કે માં અમે માનતા કરી છે, અમે તોરણ ચડાવી આવીએ. માએ ના પાડી અને અર્જણ કે કાંઈ વાંધો નહીં. છઠ્ઠા દિવસની સાંજ થઈ અને અર્જણે ફરીવાર પૂછ્યું કે માં અમે તોરણ ચડાવી આવીએ અને માએ જે કવેણ કીધા છે. માએ કીધું હા હા જાઓ જાઓ, હાથ નાળિયેરે ચડાવજો, તોરણે ચડાવજો અને જો ઘટે તો તમારા માથાય ચડાવી દેજો. આ હા હા હા હા, આ કવણે અર્જણ અને અવલના હૈયાની માલિકોર ગાંઠ પાડી દીધી. બીજે દી પ્રભાતે બે જણા નીકળ્યા છે. હાલતા હાલતા ડુંડાસ ગામના પાદરમાં પહોંચ્યા છે. સંધ્યા ખીલી છે, પણ કેવી સંધ્યા છે! ખોબો હાહાનું લોહી લઈ આપની માલિકોર છાંટ્યું હોય હિંગળા ક્યાં રંગની સંધ્યા ખીલી છે. અને દાદના શબ્દોમાં કહીએ

સાંજ પડી ગઈ, કોઈ નવોઠાનો સિંદૂર ખીર્યો અને હાંજ પડી, આપની માલિકો સિંદૂર વેરાણો. આવી જ ઘટના અત્યારે બનવા જઈ રહી છે. પૂજારી મંદિરના આકડીઓ દઈને જતા રહ્યા છે. અર્જણ ધીમેકથી મંદિર ઉગાડે છે. વાછડા દાદાને બે જણા પ્રણામ કરે છે, સાક્ષાત દંડવત કરે છે, અને દંડવત કર્યા પછી અર્જણ પોતાની તલવાર છે એ ગાળેચી કરે છે, એટલે ખુલ્લી કરે છે. પોતાની મસ્તક ઉપર રાખી, ડોક ઉપર રાખી અને કમળ પૂજાની જ્યાં તૈયારી કરે, અને અવલે જોયું અને અવલે તલવારને પકડી લીધી. હા હા હા અર્જણિયા, મારી પેલા તારે ન જવાનું હોય, મારે લીલી ચૂંદડી ઉઢીને જવું છે. અર્જણ આલે, આ મારા ડોક ઉપર પેલો ઘાતું મારી ઉપર કર. અવલ છે એ ડોક ધરીને ઊભી છે. આ બાજુ ક્રોધનો મારો અર્જણિયો, હાથમાં તલવાર હતી, ક્રોધ ભરી એક તલવારનો ઘા માર્યો. પણ એમ કહેવાય છે કે જેમ હારું કુંભાર માટલું ઉતારે ને એમ માથું

0: દળતું દળતું વાછડા દાદાના ચરણોમાં વયો ગયો છે. વાછડા દાદાના ચરણોમાં માથું ગયું છે, લોહીના ભંભા છૂટા છે, ધડ પડી ગયું છે. અને આ બાજુ અર્જણે પોતાની તલવારથી પોતાની કમળ પૂજા કરી છે, પોતાનું મસ્તક પણ દડતું દડતું વાછડા દાદાના ચરણોમાં ગયું છે.
1: કવિણ, આ લોકવાર્તા હમણાં જ આપણે સાંભળી પ્રતાપભાઈ કાબરિયા પાસેથી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ પળોમાં આપ કાર્યક્રમ સાંભળશો કે જે અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચોમાસાની સારી આશાના પગલે શેરબજારમાં સેન્સેક્સમાં 425 કરતા વધુ પોઇન્ટની છલાંગ, નિફટીમાં 125 અંકનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગેરકાયદે કોલસા ખાણકામ અને કોલસા ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. મુંબઈ કુર્લા અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ થયું. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન અને રશિયા સહિત અન્ય મુખ્ય 10 બિન ઓપેક તેલ ઉત્પાદક દેશોએ આવતા મહિને તેલ ઉત્પાદન વધારવાનું વિચાર્યું. રાજ્યમાં ચોમાસાનો માહોલ યથાવત. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 21 તાલુકાઓમાં વરસાદ. વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ. ભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા એક વૃદ્ધનું મોત. ભાવનગરના જળાશયોમાં પાણીની આવક યથાવત. શેત્રુંજી ડેમ 46.66%, જ્યારે લાખણકા ડેમ 75.84% ભરાયો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં હસ્તકલાના કારીગરો અને ખેડૂતો માટે વિશેષ કાર્યશાળાનું આયોજન. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રથયાત્રાના રૂટ માટે ફ્લેગ માર્ચ યોજાઈ. દમણમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું કે જ્યાં નવી અદાલતોની ઇમારત બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે અને જામનગરના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ પેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. આકાશવાણીનું આજે અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળીએ ફિલ્મ સંગીત.

દુરંદર ધ રિવેન્જ આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. ખાન સાહેબ, શાશ્વત સચદેવ અને સાથીઓના સ્વરમાં સંગીત આપ્યું હતું શાશ્વત સચદેવ, નુસરત ફતેહ અલી ખાન અને સાથીઓએ.

0: What, Chumka?
1: રોકી ઓર રાની કી પ્રેમ કહાની. આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા અરિજીત સિંઘ અને જોનીથા ગાંધીના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ હરિહરન અને લેઝલી લુઇસને.

તસલીફ આરીફ અને મીના રાણાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચોમાસાની સારી આશાના પગલે શેર બજારમાં સેન્સેક્સની 500 કરતા વધુ પોઈન્ટની છલાંગ, નિફ્ટીમાં 140 અંકનો ઉછાળો. ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા મતવિસ્તારોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. રશિયાએ આજે સવારે યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. મુંબઈના માનખુર્દમાં 3 માળનું નિર્માણાધીન મકાન ધરાશાયી થતાં 7 લોકોના મોત, મૃતકોમાં 6 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ. રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમરેલીના રાજુલા ધારીમાં 10-10 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. ખોડિયાર ડેમ ઓવરફ્લો. બગસરા, અમરેલી, સાવરકુંડલા અને લીલીયાના 35 વધુ ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી 126.43 મીટર થઈ ડેમ 65% ભરાયો. આજે સવારે 10 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં સિઝનનો 2.5 ઇંચ કરતા વધુ વરસાદ થયો. મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે સતત વરસાદ. રાયગઢની મુખ્ય નદીઓએ ભયજનક સપાટી વટાવી. નમો સ્વચ્છતા અભિયાનના 5મા દિવસે 14,000 જેટલી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ. 58,000 કરતાં વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. સરકારે ઓર્ડનન્સ ફેક્ટરીના આશરે 65,000 ભૂતપૂર્વ કર્મચારીઓને નિયમિત સરકારી સેવામાં પુનઃસ્થાપિત કરીને તેમનું ભવિષ્ય સુરક્ષિત કર્યું હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કોલસા તેમજ ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ગેરકાયદેસર કોલસા ખનન અને કોલસાની ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. સુરતના પોલીસ કમિશનર તરીકે વામાંગ જામીરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો સામે 3-2ની જીત સાથે ઇંગ્લેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં, હવે નોર્વે સામે રમશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આશિત દેસાઈને સાંભળીએ, રચના છે હર્ષદ ચંદારાણાની.

આશિત દેસાઈને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી સુધીર દેસાઈની. હવે સાંભળીએ કૈલાશ પંડિતની રચના, સ્વર છે હેમા દેસાઈનો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: પોલીસ
2: મિસ સીમા
1: જી,
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા
1: કેમ પણ, હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
1: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
5: બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપ સૌનું સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, આજે કાર્યક્રમમાં વાર્તાનું પઠન સાંભળીશું. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ, ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે.
6: આ વાર્તા સંગ્રહની પ્રથમ વાર્તા આપણે આજે સાંભળીશું. આ વાર્તાનું શીર્ષક છે મહોતું.

0: સ્વાગત મારી બેની ને. આ ડેલી માંથી કાંગસરી નો અવાજ આવ્યો. આ કોરે બેઠી બેઠી હું ભરત ભરતી હતી. બાજુવાળા બાબર ની બાવલી ના ભરત ભરાયેલ કળાયેલ ઓશિકા જોઈ મને તાન ચડેલું. તે દી રાત કોરે બેઠી બેઠી ભરત ભૈરા કરતી. આ અમાર ડોશી માં તો ખાટલામાં ખુલ્લી આંખે સુતા હતા ને મારી બા વલણા ની ચાપ બંધ કરી એન પાંખડે ચોંટેલા માખણ ના ફોદા લુછી લુછી છાલિયા માં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોર નો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. આ અમારા ચાર રૂમ ની ઓસરી માં પંખા નો અવાજ, બા જયારે બોઘડા માં હાથ નાખીને છાશ હલાવી હલાવીને માખણ ના ફોદા કાઢતી હોય એનો અવાજ ને અમારી ડોશી ના એકાદ બે નિહાકા સંભળાય. એ સિવાય બીજી કોઈ ચહલ પહલ ડેલી માં ન હોય. ઈજ ટાણે કાંગસરી નો જય સગત માં મારી બેની ને પખવાડી એ બપોર ટાણે સંભળાય. કાંગસરી નો અવાજ આવ્યો એટલે મેં બા હામુ જોયું. એને ફટાફટ વલણું એક બાજુ કરી એને પાંખડા લૂછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાસાની તાસળીમાં છાશ ભરી
1: આવી ગઈ આવશો હો
0: એટલું બોલીને છાશની તાસણી હાથમાં લીધી ને એના રાણી કલર ના લેરિયાનો છાતી સમાણો ઘૂમટો કાઢી અને બા હળહળાટ ડેલી એ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી. દર વખત ની જેમ જ બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે આવ્યા છે. તો હટ બાની કહેવાય કે બા ફટાફટ ઘરમાં ઘર, મારી બાપુ આવ્યા છે. મારી બાને આ કાંગસડી હારે ખબર નહીં પણ વર્ષોથી બેનપણા તો અમારે ડેલા બહાર નીકળવાનું બહુ બનતું ન થતું. એમાં વાતું વહોટી તો વળી કોની હારે કરવી. પેલા તો એ મજાના તીનના તપેલા ભરી ભરીને લુગડા લઈને નદીએ જાતા ને શિપર માથે લુગડાની હારોહાર કેટલીય વાતો પથરાઈ જતી. લુગડાએ નીચોવાય ને કઈ કેટલીય ફરિયાદો એ નીચોવાય. પોતાના ધણીને કાંઈ ન કહી શકતી બાયુ એના વરના ચોવણાને કે બુશર્ટ પેન્ટને બમણા જોરથી ધોકાવતી હોય એવું એ જોયેલું ને સાબુના ધોણા ફીણ જેવા બાયુના હોકારા.

0: હશે બાપા અસ્ત્રી અવતાર, આ બાંધી મુઠ્ઠી લાખની. આવા હોકારામાં તો ભલભલ્યુંના ઘરના કજિયાનો કોદળો નીકળી જતો. પણ હવે તો ભમરાળા આ ઘરે ઘરે નળ ગુડાઈ ગયા છે ને, તે પોતે ધૂણવાનું ને પોતે ધૂપ દેવાનો, આ એકલા એકલા ધોકાવાનું ને એકલા એકલા નીચોવાનું. પેલી નદીએ બાયુના ટોળા હોય એવી કઈ મજા ન આવે. નદીએ લુગડા ધોવા જવાના બાને બા ઘણી બધી વાર બાયુ હારે વાતો કરવા જતી. પણ જ્યારથી આ નળ આવી ગયા કે બધ્યું બાયું વિચાર્યું ને એના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવો પડતો. એવા ટાણામાં આ એક કાંગસરી જ હતી કે જેની આગળ બા પેટ ભરીને વાતું કરતી. આપણને આ બધું ન ગમે, મૂળે અમારી ડેલીની વાત કરતા આખો વસ્તાર વહવાયાનો. તે બાપુને ઈ જ ન ગોઠે ને ઘણી વાર કીધા કરે, આવા ને આવા મહોતા હારે વળી હું સંબંધ રાખવાનો, એની હારે તો વાટકી વ્યવહારે ન હોય. એટલે બાપુ આવે ને કે બા ડેલામાં કાંગસડી હારે હોય તો એ બાપુ બાનો વારો પાડ્યા વગર ન રહે. મને છે ને બાપુ બાને કાનમાં કીડા ખરી પડે એવી ગાળીઓ આપે ને એવું કાંક બોલે ને એમાં બહુ વાંધો નહીં. બા કે ને એમ કે અસ્ત્રીના અવતારને મલક આખાની જીભની ટેવ પડી ગયો હોય. આ કાનમાં મોટા ઠોળિયા અને વધારાના વિંધાની ટીબક્યું એટલે જ છે કે આ બધું કાનમાં જ કાઢ નાખવાનું, હંગરવાનું નહીં. પણ બાપુ ક્યારેક ક્યારેક બા પર હાથ છૂટો કરી લે ને એ મને ન ગમે, એટલે જ હું બાની હરોહર રહું. મારી બા તો બહુ જ બોલતી ને વાતે વાતે દાંત કઢાવતી, પણ જ્યારથી આવી કાળી બપોરે જાગધારમાં પૈણાવેલી મારી મોટી બેન ભાવડી ખુલ્લા પગે બળબળતી બપોરે ઘેર ભાગી આવેલી, એ ટાણાથી બાનું બોલવાનું દાંત કાઢવાનું બંધ. આવતા વેદ ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટી પડે એવું રોયેલી. હું કોરે બેઠી બેઠી નિશાળે જવા બે ચોટલા ગૂંથતી હતી ને બા રોટલા ટીપતી હતી. એની ઈ કાળી રાડ તો આજે કાનમાં ટીબક્યું પાકેલા વિંધામાં પરું ભરણ હોય ને એમ દુખે છે. ઓય મારી બાની રે, ઓય મારી નાગજે રોજડી નાવ. લોટવાળા હાથે બા રાંધણિયા બાર ધોળી આવેલી, માર તો આંખ્યું ફાટી રહી ગયેલી, કૂંચવાઈ ગયેલા કોરા વાળ, સૂજી ગયેલી આંખ્યું, પરસેવે રેપ જેપ ભાવડી કોરે બેવળ વળી ગયેલી. એનો આખો વાહો લાલ ચોળ ને એમાં લાલ લાલ ચકામાં ઉપસી આવેલા હો. પાના ગળામાં બે હાથ પરોવી ને તો લગભગ બેસુદ થઈ ગયેલી. ને હું તો જળની જેમ ઊભી ઊભી જોઈ રહેલી. હું કરવું એ કઈ સમજાતું જ નહોતું. એ પત્તો આખા ડેલામાં લાલ લીલી પીળી કેસરી બાંધણીઓને લહેરિયાના ઘૂમટાઓ ઉભરાવા લાગ્યા. ઓસરીને ફળિયામાં ગામના કળિયા ચોઈણા હમાતા નતા. ચાના હબડકા બીડીઓના ધુમાડાને બજર છીકડીના પડીકાને પિચકારી વચ્ચે જાણે બધા હું લેવા ભેગા થયા હતી તો જાણે બધા ભૂલી જ ગયા હતા. હું તો ચૂલેથી ત્યારે ચા મૂકવામાંથી જ નવરી નહોતી થતી. ગેસ પર ચા માથે ચા મુકાતી જતી હતી. પૂળો પૂળો મૂછો ને સાઈડમાં કરી ચાઉ ઢીસતી એ બધી કરચલીઓ જેને કોઈ અગમ ઉકેલ આપવાના હોય ને એમ આંખ્યું બંધ કરી મોઢામાંથી એના બાપના મથાણિયાનો ધુમાડો કાઢતા કરતા ખાટલે ગોઠવાઈ ગયેલા. ઘરમાં બધી બાયુ બાના ખોળામાં માથું મૂકીને પડેલી ભાવડીની સામે છીંડું તોડીને આવેલું કોઈ જનાવર હોય ને એમ જોત્યું બેઠેલું. મલક આખાના દાખલા ને પરિણામોની ચર્ચા ત્યારે થતી હતી. પણ ઈ બધામાં હવે આનું કરવાનું છે હું, ઈ સુવાલ તો ચા પીવાઈ ગયેલી એથી રકીબેની જેમ ઠેબે ચડતો હતો. બાપુ ફળિયામાં બેઠા બેઠા લાલ ગુમ થતા હતા ને માલીપા ઘરમાં બાયુ તો જાણે બોલતી બંધ જ નહોતી થતી. હશે બેન, હવે ગમે તેમ તોય તારો સાચું ઘર તો ઈ જ છે ને. સહન કરતા શીખ ભાવુ, મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા ન કરવા.
1: આ દખ તો બેન કોને નથી પડતા હે બેન, પણ ઈ બધું જીરવી જાય એનું નામ માણ. ને ગમે એમ તો ઈ આપણો માણ છે ભાવુ, ઈ નો મારે તો કોણ પાડોશી આવે. અગણ કસોટી છે આ બધી અસ્ત્રીના અવતારની, એને ભોગવે છૂટકો મારી બેન. કઠણાઈની કાબર મારી બેન, આ કાલ હવારે જણિયા આવશે હો માં, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. આજો અમાર લક્ષ્મીને તો બાપા એવા દખ પડ્યા હતા હે, પણ સહન કરી જાણ્યું તો જુઓ આજ કેવી સુખી છે. તોય તારે તો સારું છે ભાવ, બાકી અમારા સજનબા જેવું

0: તનથી હોત ને તો તું સીધી કૂવામાં જ પડ. મને બહુ દાંત ચડતી. આ બધું હું થાવા બેઠું છું એ કઈ ખબર નહોતી પડતી. પેટીને ટેકો દઈને બા બેઠી હતી, એની આંખો રોઈ રોઈને સૂજી ગયેલી. ભાવડી બાના ખોળામાં માથું મૂકી ને બાના લેરિયાનો છેડો આમ કસ કસાવીને પકડીને બેઠી હતી. પછી તો હું નક્કી થયું એ કઈ ખબર ન પડી ને કુટુંબનો એક લીંબુ લટકે એવો મૂછાળો કાકો બાયું હતી એ ઓરડામાં આવ્યો. લાગતી વળગતી બાયું એ તરત જ ઘૂમતા તાણ્યા. હાલો હાલો હવે લ્યો, બેનબાન તૈયાર કરી દો, જાગધાર પાછા મૂકવા જવાની છે. ને ભાવડીએ તો રીતસરનો ઠૂઠવો મેલ્યો. ને મારી બા બે હાથ જોડીને કરગરવા લાગ્યો. મારી સોડીને મારી નાખી નભાયા, મારી સોડીને મારે નથી મૂકવી ન્યા. તો તમારી માને આખી જિંદગી ઘરમાં ઘાલી રાખશો? કાકા બા ઉપર તાડુક્યા. કાકાને બાની ચણભણમાં ખબર ન રહી કે ક્યાંથી બાપુ ઘરમાં આવી ગયા ને એક દીદી હોય ફેરવીને. એ તો ઉપડેલો હાથ બાના મોઢા પર છેકાયો. ભાવડી બાન મુકતી જ નહોતી. એનું બાવડું પકડીને બાપુએ વળકું ભર્યું.
1: થામોર, નકર વારો પાડી દેશ માં દીકરી બેનો, તારી માને આખો ભવ ઘરમાં ગોળી રાખવી જ કા? વહવાયા સી આપણે વહવાય.
0: હું હિપકા ભરતી ભરતી બાજુમાં ઊભી રહી ગઈલી. રોતી કકડતી ભાવડીને પાણીનો કરશ્યો એ નસીબ ન થયો ને ઢળાતી કૂટાતી બચાડીને ગાડીમાં બેહાડી દીધી ને કટમની ચાર ગાડી જાગધાર ગામના રસ્તે. બધું વિખેરાઈ ગયું. ખુરશીના પ્લાસ્ટિકના પાયા પર ઓલવેલી બીડીઓના કાળા ડાઘા, ચૂનાની પડીક્યુ, માવાના કાગળ, એઠી રકેબ્યુન છીકણીની પિચકારીઓ આખી ડેલી હામે જાણે દાત્યા કરતી હતી. અમારી ડોશીને તો વર્ષોથી કાંઈ સુધબુધ નથી રહેતી, તે ખાટલામાં હુઈ રહે, ખવડાવો એ ખાઈને પીવડાવો એ પીએ. પણ આ ટાણે ખબર નહીં કે એને શું સમજાણું હશે, તે ખાટલામાં પડ્યા પડ્યા એને રોવાનું ચાલુ કરી દીધેલું. પેટીને ટેકો દઈ આખો દી બાક ચૂપચાપ ગુમ સુમ પડી રહેલી. એ પછી બપોર ઘણી વાર ભાવડીને ફોન આવતા ને હું ઉપાડતી. એ રોતી રોતી કહેતી કે બા ને ફોન દે ને. બા બાર સાખે ઊભી ઊભી હિપકા ભરતી મને કહેતી હરસુડી ભાવડીને કે બા વાડીએ ગયા છે. હું રોવા જેવી થઈને કહેતી કે બેન બેન બા તો છે ને, ઈ તો છે ને, છે ને. ની રોતી રોતી તલેલા રાખતી. નભાઈ તને તો ખોટું બોલતા ન થાવડતું. ને એનો ફોન મુકાઈ જતો. એ પછી બા ક્યાંય સુધી એ ફોનને પકડીને બસ રોયા જ કરતી રોયા જ કરતી. બા ઘણી વાર કામ કરતી કરતી એનામાં ખોવાઈ જાય, દૂધ ઉભરાઈ જાય, રોટલા બળી જાય, ફળિયું વાળતી વાળતી હેઠી બેહી પડે, નળ હેઠે ડોલ છલકાતી હોય ને બા તો લમણે હાથ મૂકીને બસ રોયા જ કરે રોયા જ કરે. ખાતી ખાતી ક્યારેક મને પૂછે એ હર્ષા મારી ભાવુએ બસારીએ ખાધું હશે, ને પછી કોળીઓ એના ગળે ના ઉતરે. રાતે બા મારી ભેગી હૂતી હોય, અડધી રાતે મારી આંખ ઉઘડી જાય ને જોઉં તો બા તો ભાવડી જે આવીને પડી હતી ઈ કોરે બેઠી બેઠી અટાણે અંધારામાં અપલક જોયા જ કરતી હોય. તે ઈ ટાણામાં કાંગસરી આવતી થઈ ને એની બાની હારે બેનપણા થયા. તે બા એની એકની હારે બધી વાતું કરતી. પખવાડે ગામમાં કટલેરીનો સુંડલો ભરીને આવતી આ કાંગસરીનો મને ભારે લગાવો. એન પાસે ભાત ભાત ને જાત જાતની વાતી હોય. આટલા વર્ષથી આ ગામમાં આવે પણ બપોરા ઈ અમારી ડેલીમાં કરે. ઈ આવે ને જય સગત માં મારી બેનીને બોલે એટલે આ બા તાહણી ભરીને છાશ ડેલીમાં લઈ જાય. પછી કાંગસલી રોટલો ગાંઠિયાનું શાક ડુંગળીને છાશ પીતી જાય ને વાતિયું કરતી જાય. અમાર ગામડાની ગામની સોળીઓને હટાણું કરવા ધાઈ ત્યાં જવા તો મળે ત્યાં કાંગસરી જ બધા સમાચાર લાવતી. બેન આ બંગડી તો જુઓ, સમક સલ્લો ફેશનની છે હો,
1: ના જુઓ, નખ રંગવાની શીશ

એની માલી પા તૈણ કલર ની ભાત પડે છો. અમાન્ય શહેરમાં તો કોલેજ કરવા જાય ને બધી વાત સીસી વાપરે, ને આ કાનમાં પહેરવાના લાંબી સરિયુના બુટિયા આજકાલ આનું બહુ ચલણ છે હો. ટીવીમાં નથી જોતા? એ ઈનો લે બેન, એની ફેશન નથી. આ ચાંદલા જો, એમાં દીપિકાનું ફોટ્યું છે કે નહીં? હે દીપિકા આ ચાંદલા ચોટાડે છે હો. હું એને આમ એક ધારી બોલતી જોયા જ કરતી. વેલ્વેટનો પીળા કલરનો ને માલીપા લાલ ચાંદલાવાળો કમખો, આસમાની વેલ્વેટનો ઘેરદાર ચણિયો ને એમાં મોરલાની ભાત ને લીલા પીળા કેસરી મોતી ભરત ને માથે શ્યામ ગુલાબી કલરની રંગ ઉડી ગયેલી મોહતા જેવી આછી ઓઢણી. બાપુ કાંઈ આમને લોકોને અમસતા તે મોહતું નહોતા કહેતા. એની ઓઢણીની જરીવાળી કોર તડકામાં બહુ જ તપક્યો. બે હાથમાં લીલી લાલ ને પીળી બંગડી, ગળામાં લાંબી કાળા પીળા મોતીની માળા, કાનમાં ચાંદીના મોટા જાડા જાડા બુટ્ટા ને બુટ્ટાની પાતળી હાંકળ જેવી સરિયું ઠેઠ વાહે અંબોળા હારે પીનમાં ખોસેલી. એને એના જાડા કાળા ભંભર વાળ ને અંબોળામાં કસકસાવીને બાંધીને કાળી જાળીમાં ગૂંથેલા હોય, કપાળે રૂપિયાના સિક્કા જેવો મોટો ગોળ ચાંદલો ને દાંત કાઢે ને ત્યારે એના પીળા પડી ગયેલા માવો ખાતા દાંત ચમકે, જાડા હોઠ, ગળાબાને બે હાથમાં મોર પોપટ ટીબક્યું વીછી ઓમની ને કાન ગોપીની ભાત પડાવેલી, એનું ભરાવદાર ડીલ ને કમખાને ચણિયાની વચાળ લચી પડતા પેટ પર ધોળા લાલ મોતી ભરેલો ફિક્કો પડેલો કંદોરો, મશીનની કાળી ભાત પડાવેલ પગ પર ચાંદીના મેલા ઝાંઝર. મને ના હોઠ હેઠેની કાળી ટીલી બહુ ગોઠતી હો. તે એક દી હું તે ખાટલો ઢળી કાળી સ્કેચ પેનથી મારા હોઠ હેઠળ કાળી ટીલી કરતી હતી ને સો કેચમાં જોઈને મલકાતી હતી ત્યાં મારી બાપ ભાળી ગઈ મને ખીજાણી, ને ભાઈ તારો બાપ ભાળશે ને તો વારો પાડી દેશે, ભૂસા બધા વણઝાર જેવા વેશ. કાંગસડી આવતી ત્યારે એના પગમાં મેં તો ચપ્પલ કોઈ દી જોયા નહોતા. તે એક દી બાએ એને ચંપલ આપતા કીધું, લે બેન ચંપા, આ ચપ્પલ હવે મારે કશા કામના નથી, તું પહેર, તન પગ બૈણું લાગતું હશે. ત્યારે દાંત કાઢતી એ માવાની પિચકારી મારતા બોલેલી, તમારી બાયું ચંપલ અમારે જોમ ન ખમી શકે. હું બાન ઘણી ભેર કેતી, બા આની પાસે તો જાત જાતનું તૈયાર થવાનું છે, તો કેમ એ તૈયાર થઈને આટા નહીં મારતી હોય? એની વગનું જ છે બધું હુંડલામાં, તો એ ભૂત જેવી થઈને કાં આટા મારતી હોય છે? ત્યારે બા કહેતી, પોતાની વગ બધે જ વાપરી હકાતી હોત તો કેવું સારું હોત. આટલું બોલી બા ફરી ગુમસુમ થઈ જતી. કાંગસરી એનો સુંડલો મૂકે ને સોડ્યું ટોળે ટોળા ઉમટી પડ્યો. એક હાથ લાંબુ બાસકુઈ સુંડલામાં હારે લઈને દાંટા મારતી હોય, એની એક એક ગાંઠ છૂટતી જાય ને ભેંગી કાંગસરીની વાતી હોય છૂટતી જાય. બા ક્યારેય ભાવડીની વાતીઓ કાંગસરી પાસે ન કરતી, પણ એની પાસે તો ગામ આખાની વાતી હોય, ઈ ગામ આખાની વાતું કરતી જાય ને રોટલો ચાવતી જાય. બા એને દર ફેરે છાશ આપે તે ઈ કાંગસરી મન ચાંદલાનું પાકીટ મફત આપે. હું ન લઉં ને તો બા તરત જ કે, લઈ લે હવે માસી થાય ના ન પડાય. લ્યો હવે આ કાંગસરી મારી માસીએ થઈ ગયેલી. એક બે વાર તો બધું જોવા હું એટલી તલ્લીન થઈ ગઈ હતી કે ક્યારે બાપુ આવી ગયા એની ખબર જ ન રહી. ઈ ટાણે તો બાપુએ આખો ડેલો માથે લીધેલો, કાંગસરીને બંડીકો લઈને મારવા ધોડેલા, ખૂટ્યલ મારીની હળી ભીસા ખેરવી નાખીશ, તારે જો હવે ડેલીમાં પગ મૂક્યા છે તો ટાંટિયા ભાંગી નાખીશ. આખી વાતને ગાંઠિયું વાળતી હોય એમ કાંગસરી ઉભી થયેલી. એ બાઈ ઉપર જોરકા બતાવે ભાઈ, ક્યું તારું ગરસ લૂંટવા આવી હતી કે આટલો રાતો પીળો થાતો? હું તો જો આ હાલી. ને પછી નમતી બપોરે સુંડલો માથે ચડાવી ઓઢણીને છેડો દાંત હેઠે દબાવી ગઈ તે ગઈ, પછી કેટલાય દી દેખાણી નહોતી. આ ભાવડી ઘેર આવી હતી એ દાડાથી બાપુનો અમારી ઉપર કડપ ને હાથ વધી ગયેલો. આ વાતે વાતે બા ઉપર છૂટો ઘા કરી દીધા. તે દિવસે બપોરે એ રોંઢો કરતા હતા ને હું અમારી ડોશીને ટેકો દઈ બેહાડીને શાકમાં રોટલો ચોળેલો હતો એને કોળિયા દેતી હતી ને મારી બા વારસાખે ઉભી ઉભી લહેરિયાના ઘોમટામાંથી ખાલી એટલું જ બોલેલી, ઘણા દી થઈ ગયા ભાવડીન બાપુ, તમે એક આંટો દીકરી પાસે મારી આવો તો
ને ખણ કરતો

મોટો તાંસળીનો ઘા બા હામે થયો હતો. કપાળે હાથ દઈ બા ઉંબર ઉપર હેઠી બેઠી ગઈ. અડધો રોંઢો મૂકીને બાપુ ઉભા થઈ ગયા ને બાને હજુ કઈક વધુ મારવા જાય એ પહેલા તો હું ધોડીને બાની આડી પડી ગઈ. તારી મને જથ્થે કોડા આણીની, તારી માએ મારી અબરૂના ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ન્યા મોકલવો છે? તારામાં તો અક્કલનો છાંટો નહીં તે સોળિયુંમાં હું આવે? જલમ્યા ભેગી મારે તો જળુમમાં ગુડી દેવાની જરૂર હતી, તો આગી જ ન આવત. એ પછી ગામમાં મારું આઠમું ધોરણ પૂરું થઈ ગયું, પણ ભાવડીવાળા કેસને લીધે પછી અપડાઉન કરવા બાપુએ મને બાજુના ગામ હુદીએ ન જવા દીધી. મારી હારની બધી સોળીઓ સાયકલની ટંકોરી ખખડાવતી અપડાઉન કરતી થઈ ગઈ, પણ ભાવડીના કેસને લીધે મારે નસીબી ન થયું તો મેં કહી દીધું બળ્યું ભણતર, ભરત ભરવા બેસી જાઓ. બાની સૂજી ગયેલી આંખી જોઉં તો એમાં મને ભાવડીના ખુલ્લા વાસામાં પડેલા લાલ ચકામાં જેવા દોરા દેખાય. અમાર ડોશીમાને હું શાકમાં રોટલો તોડીને ડેકો દઈને બેહાડીને કોળિયાનામાં મોઢામાં મૂકતો ત્યારે મને એમની ફીકી પડેલી આંખીમાં થીજી ગયેલા એકાદ બે લાલ દોરા તકતકતા દેખાય. બા કહેતા હતા કે અમારે એક ભાઈ હતા, વસંત ભાઈ બા, મારા બાપુને મોટા બેન. એને સાસરે વળાવ્યા ઈટાણે અમારા ડોસાજીએ હયાત. તે ન્યા સાસરે કંકાસથી કંટાળીને એક દી એને અગન પછડ ઓડી લીધો, બળી મરેલા. તે એના ક્રિયાકર્મ પતાવ્યા પછી અહીંયા ભળ ભાખડે ફોન આવેલો કે તમારી દીકરી બળી મરી છે. તે અમારા ડોસીની વાત તો એટલું વહમું લાગી ગયું હતું કે મારી દીકરીએ એના દખ બાબત મને કઈ કેવરાવ્યો નહીં, ને હું માં થઈને મારા જણિયાનો દખ સમજે ન હકી. બસ તે દીની ઘડી ને આજનો દી, ડોસી ખાટલામાં ગુમ સુમ પડ્યા રહેશે. અને હવે તો ભળે ભાખડે કોઈના ફોન આવે તો અમારા ડોસી તો આખી ડેલી ગાજી જાય એવા રાકડા તાળી તાળી રોવા માંડે, એ મારી વસંતને મારી નાખી, મારી વસંતને મારી નાખી, એ ફોન આવ્યો, એ ફોન આવ્યો, ફોન આવ્યો. તે આજકાલ આવતા ફોનના લીધે બાને તે કંઈક આવું થવા માંડ્યું હતું. કોઈકનો ફોન આવે ને બા હબુળકા ધરૂચવા જ માંડે, પરસેવો વળવા માંડે. એને તો રાતો રાત જાણે કે મારી બા ઘરડી થઈ ગયો એવું લાગ્યા કરે. એવામાં આજે કેટલાય દી પછી કાંગસળીનો જય સગતમાં મારી બેનીને અવાજ સંભળાયો. તે બા તો ઝાલી ન ઝલા એટલા હરખથી રાણી કલરના લેરિયાનો ઘૂમટો તાણીને છાશની તાંસળી ભરીને હળહળાટ ડેલીએ પહોંચી ગઈ. મેં ધોળીને ઓલીપાનો ડેલો બંધ કર્યો અને આ બાજુ ડેલામાં આવી તો નવાઈથી જોઈ રહી કે બાઈ આ વળી નવી કોણ? જોઉં તો કાંગસડીની હારે એક બીજી નાની કાંગસડી, એક હારે બે બે કટલરીના સૂડના મુકાણ હતા. મને બાકે ચા હરસુડી હપ્તાણીયા ડોટ મેલ ને બીજું છાલ્યું છાશનું ભરીને આવ ટાંકામાંથી જા. હું દોડતી છાશ લેવા ગઈ ને ગઈ એના કરતા એ બમણી ઝડપે પાછી આવી. એક પગ ઉભળક ને બીજા પગની પલોઠી વાણી ને મહોતા જેવી ઓઢણીથી પરસોવું લૂછતી બે કાંગસરી એ રોટલો ને ગાંઠિયાનું હાક દાબળવા માંડ્યું. હું બે હાથ કેડીમાં ટેકવી નવી કાંગસરીને જોતી હતી. બા હેઠે બેહી ગઈ ને નવી કાંગસરી હામું જોતા મોટીને પૂછવા લાગ્યા, તે હે મેન, આની તો તે પૈણાવી દીધી હતી ને? હા પૈણાવી તો હતી બેન. રોટલો ચાવતા ચાવતા મોઢામાંથી મોવળો કાઢતા એ બોલી, પણ ભમણાળો એનો વટ પીત્યો દારૂડ્યો હતો. હું પેલી નાની કાંગસડીને જોઈ રહી, ઓઢણીના છેડાને હેક હાથે પકડીને એ ફટાફટ રોટલો ચાવતી હતી. અરે બેન, અમારે તો આ નસીબદારની દીકરીને તો સગતમાં થઈને પૂજાવ હતું, લે કઈ કેવરાવતી નહોતી, તે નીસ મારીનો અને એટલી મારે એટલી મારે ને આ મારે બધું ખમી ખાતી હતી. મારી બા અપલક નજરે પેલી નવી કાંગસડીને જોઈ રહી. ઈ તો ભલું પૂછો બેન એના પાડોશીનું કે ઇનકા સતબુદ્ધિ આવીને મને કર્યો ફોન કે બેન ચંપા હાલ તારી જણીના ખાટકી પતાવી દે પેલા લઈ જા. છાશવાળા બગડેલા હોઠ એને ઓઢણીથી લૂછ્યા. પણ વાંધો હું પડ્યો તો બેન? બાએ માથાનો છેડો હરખો કર્યો. વાંધો?

વાંધન કઈ કાનામાં તર હોય? કામ ધંધો નતો કરવો, દારૂ પીને પડ્યું રહેવું તું હરાય ઠોરની જેમ. પણ હું કાંઈ મૂંગી મૂંગી ભોબા ભંડારી નાખો એવી છે નહી. આથી 7 વાગ્યાની બસ પકડીને ન્યા ગઈ ને વળતા 9 વાગ્યાની બસમાં હુંડલો કરી આવર સમય દીકરી પાછી. આઈ બાકી મારી દીકરીની દાતરડીની કમાણી પર ભમરાળો તાગળ દિન ના કરે એ વાતમાં માલ નહીં. લેવા રોટલો ખૂટવાડ. એને વધારાના રોટલાનું બટકું એની દીકરી તરફ ધર્યું ને ઓલીપાની ડેલી બાર બાપુની ગાડીનો હોર્ન સંભળાતો હતો. બેન, આદમી વગર કઈ તાવડી ટેકો લઈ જાય છે? જીવતર તો એના વિના ધોળ્યું જાય. આ મારું ગયું એવું? મારી માએ કાંગસિયું વેચતી, હું એ વેચું છું ને હવે મારી દીકરી એ વેચશે, હું ફેર પડવાનો છે? પણ ઈ એની માના વરો નચાવે એમ નાચે ઈ વાત ખોટી. હું બાકીનું સાંભળવા ન રોકાણી ધોડીને ઓલીપાના ડેલે ગઈને ડેલો ઉઘાડ્યો. કયો મરી ગઈ તી? કાનમાં ડટ્ટા ભરાવે છે? હે, આ હું તો બાપુને જવાબ દીધા વિના ઈ ગાડીને ઘોડી ચડાવે ત્યાં તો હું ધોડીના ડેલીમાં પોગી ગઈ. બાનો હાથ પકડીને કહેવા માંડી, બા, માર બાપુ આયા છે, હદણ ઘરમાં ગોર. બે કાંગસડીઓએ સુનલા માથે ચડાવ્યા. બાએ બ્લાઉઝમાંથી પાકીટ કાઢ્યું ને 10ની નોટ કાઢી ને નાની કાંગસડીના હાથમાં મૂકી. ઓલી નોતી લેતી તે કાંગસડી એની દીકરીને કે, લઈ લે, માસી થાય ના ન પડાય. બાની આંખ્યું ભરાઈ આવી. એણે દુખણા લીધા ને આવજે એવું કંઈક બોલવા જેવું કર્યું, પણ એનું ગળું ભરાઈ આવ્યું હતું તે બોલાયું નહીં. ને બાપુ ફળિયામાં રાડ્યું નાખતા હતા, ક્યાં મરી ગયું બે ઢખડેલના પેટની? હું દોડીને ફળિયામાં ગઈ. ક્યાં છે તારી માં? ડેલીમાં. ત્યાં હું એના બાપની દાટી હતી. ઠેક, ઓલી આવ્યા છે હે ને મહોતાવાળી? આટલું બોલીને એમણે મોટા મોટા ડગલા ભર્યા ડેલી બાજુ. રસ્તામાં ભીતે ટેકવેલી સોટી એમણે હાથમાં લીધી. હું એ ધોડતી બાપુની હારોહાર ડેલીમાં જોઉં તો તડકાની સોનેરી લાય વચાળ ચપ્પલ વગરના મા દીકરીના પગ ધીમી મક્કમ હાલે હાલતા હતા. પવન ફૂંકાતો હતો ને એમાં એની ઓઢણીઓ ઉડાઉડ કરતી હતી. એ ઓઢણીને દાંત તળે દબાવી મા દીકરી શેરી ઉતરતી હતી. દીકરીના ઉઘાડા ખભા પર માનો હાથ ઢંકાયેલો હતો. આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા દીકરીને આમ જાતા જોઈ રહી. પવન બાના માથે ઓઢેલા લેરિયામાં ભરાડો ને લેરિયાનો છેડો ઉડાઉડ કરતો હતો. મને બાપુને બે ઘડી કહેવાનું મન થઈ ગયું, બાપુ મહોતું મારી બાએ ઓઢ્યું છે, લેરિયું પહેરીને ઓલી મા દીકરી તો ક્યારની એ નીકળી ગયું.

0: શેર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતોનું ધારાવાહિક પઠન, જેનો મણકો એક આજે આપે સાંભળ્યો.
1: આ વાર્તાનું શીર્ષક હતું મહોતું.
0: શીર્ષક ગીત અને લેખક રામ મોરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહ્યર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલાસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. जकार्ता कार्यक्रम का मुख्य आकर्षण प्रधानमंत्री मोदी का भारतीय समुदाय को संबोधन होगा, जिसे लेकर पूरे देश में उत्साह है. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्यकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा है, जो दोनों देशों के बीच गहरे सांस्कृतिक संबंधों को रेखांकित करता है. जकार्ता से संदीपन दासगुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा.
0: શ્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેડિસિસના આમંત્રણ પર મેલબોર્ન જશે. તેઓ ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. શ્રી મોદીની 3 દેશોની આ મુલાકાત ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી, મહાસાગર વિઝન તેમજ મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક પ્રત્યેના દેશના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચીક બેરેકના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે. 15 જુલાઈએ તેમની ચકાસણી થશે. આ બેઠકો માટે મતદાન 24 જુલાઈએ થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે. દરમિયાન ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. બિહારમાં બાંકીપુર મતવિસ્તાર, ગુજરાતના વડોદરાના માંજલપુર મતવિસ્તાર અને મધ્યપ્રદેશના દતિયા મતવિસ્તાર માટે પેટાચૂંટણીઓ યોજાશે. સૂચના મુજબ 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ચકાસણી 14 જુલાઈએ થશે. આ બેઠકો માટે 30 જુલાઈએ મતદાન યોજાશે. બિહારમાં વર્તમાન સભ્ય નીતિન નબીનના રાજીનામાના કારણે બાંકીપુર બેઠક માટે પેટાચૂંટણી થશે. ગુજરાતમાં યોગેશ પટેલના અવસાન બાદ માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં બેઠક ખાલી થઈ હતી, જ્યારે મધ્યપ્રદેશમાં રાજેન્દ્ર ભારતીને ગેરલાયક ઠેરવવામાં આવતા દતિયા બેઠક ખાલી પડી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજી 2026 પરીક્ષાની ફી રિફંડ માટે બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એનટીએએ માહિતી આપી હતી કે જે ઉમેદવારોએ તેમના બેંક ખાતાની વિગતોની પુષ્ટિ કરી છે તેમના માટે રિફંડ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફક્ત 8,29,510 ઉમેદવારોએ તેમની બેંક વિગતો સુધારી છે અથવા અપડેટ કરી છે. પ્રશ્નપત્ર લીકના આરોપોના કારણે આ વર્ષે 3 મેના રોજ યોજાયેલી નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ એનટીએ દ્વારા રિફંડ આપવામાં આવી રહ્યું છે. બ્રિક્સ દેશોના નશીલી દવાઓ વિરોધી એજન્સીઓના વડાઓની બેઠક આજથી ગુવાહાટીમાં શરૂ થઈ. ગૃહમંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત આ 2 દિવસીય બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે જણાવ્યું કે બ્રિક્સના વિસ્તરણથી નશીલી દવાઓની હેરફેર અને માદક દ્રવ્યોના દુરૂપયોગ સહિત વૈશ્વિક પડકારોનો સામનો કરવાની જૂથની ક્ષમતા મજબૂત થઈ છે. ભારતીય પ્રતિનિધિમંડળે માદક દ્રવ્યોના વિરોધમાં ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ અને કડક અમલીકરણ તથા પુનર્વસન પગલાં પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

બલરાજ શાસ્ત્રીને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી અવિનાશ વ્યાસની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ પર આજે દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કોલકાતામાં વિશેષ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું શિલાન્યાસ કરાશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમનું જીવન અને આદર્શો પેઢીઓને મજબૂત, સંયુક્ત, આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાના સામૂહિક પ્રયાસમાં પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીનું જાહેર જીવન અખંડ ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા વ્યાખ્યાયિત થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડોક્ટર મુખર્જી ભારતીય જનસંઘના સ્થાપક અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ડોક્ટર મુખર્જીના અતૂટ દેશભક્તિ અને નિસ્વાર્થ જાહેર સેવાના આદર્શો પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને સંવિધાન સદનમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરતા તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે ગણાવ્યા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ડોક્ટર મુખર્જીનું જીવન રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે અતૂટ સમર્પણનું પ્રેરણાદાયક ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. રશિયાએ આજે યુક્રેનના પાટનગર કી ઉપર કરેલા બેલેસ્ટિક મિસાઇલ હુમલામાં લગભગ 10 લોકોના મોત અને 46 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના તુર્કીમાં યોજાનારી મુખ્ય નાટો સમિટના એક દિવસ પહેલા બની છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે તેવી શક્યતા છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે રશિયાએ આ હુમલામાં બેલેસ્ટિક મિસાઇલ, ક્રુઝ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ઘણી બહુમાળી ઇમારતોને નુકસાન થયું હતું અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગઈકાલે ચેતવણી આપી હતી કે રશિયા એક નવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે આજે સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંક જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. રિયલ્ટી, ઓટો અને ખાનગી બેન્કોના શેરોમાં લેવાલીના પગલે શેરબજાર શરૂઆતથી જ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જ્યારે મીડિયા, આઈટી અને જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં વેચવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 576 અને નિફ્ટી 168 અંકો સાથે કારોબાર કરી રહ્યા છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ આપ્યું છે. દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. ઇરાનના સર્વોચ્ચ નેતા દિવંગત આયાતુલ્લા અલી ખોમેનીની અંતિમ યાત્રા તહેરાનમાં ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. યુદ્ધમાં માર્યા ગયેલા ખોમેની અને તેમના પરિવારના અન્ય સભ્યોની શબપેટીઓને તહેરાનની શેરીઓમાંથી પસાર થઈને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક સુધી લઈ જવાશે. ફિફા વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે બ્રાઝિલના અનુભવી ખેલાડી નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગઈ રાત્રે રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 2-1 હાર બાદ તેમણે આ જાહેરાત કરી હતી. નેમારની આ ભાવનાત્મક વિદાયથી એક દાયકાથી વધુ સમયથી બ્રાઝિલિયન ફૂટબોલના એક યુગનો અંત આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કી ઉપર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ થયાના અહેવાલ છે. તેમાં પણ અમરેલીના રાજુલા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ ડાંગના સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ, સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં 4-4 ઇંચ તેમજ

0: ભાવનગરના જેસર અને નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે રાજ્યના અન્ય 32 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 105 તાલુકામાં તેનાથી ઓછો વરસાદ નોંધાયો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 17% જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ 65% જેટલો જળ સંગ્રહ થયો છે, તો પૂરના પાણીમાં ફસાયેલા 60 જેટલા નાગરિકોને બચાવાયા. કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની કુલ 35 ટુકડી સંવેદનશીલ જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ માછીમારોને આગામી 9 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, તેમજ 6 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો. દરમિયાન વલસાડમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતો વાવણીમાં જોતરાયા. વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે, તો ભાવનગરમાં પાલીતાણાના શેત્રુંજી બંધની સપાટી 31 ફૂટ 11 ઇંચે પહોંચી છે. આજે રાત સુધીમાં બંધ સંપૂર્ણ છલકાય તેવી સંભાવના છે, જ્યારે લાખણકા બંધમાં સૌથી વધુ 75.84% જળ સંગ્રહ થયો. જિલ્લાના અન્ય જળાશયોમાં પણ પાણીની આવક યથાવત રહી છે. બીજી તરફ ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાઈ જવાથી એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે, તો ડાંગમાં ગત 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ જિલ્લામાં અત્યાર સુધી 26.62% વરસાદ થયો છે, જ્યારે તાપીમાં દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ બંધની સપાટી 309.78 ફૂટ સુધી પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી 2 એરફિલ્ડ રબર ડેમ તૈયાર કરાશે. સત્તાવાર યાદી મુજબ છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થતા આ ડેમનું કામ નિર્માણાધીન છે. તેનાથી છોટાઉદેપુરના 25 ગામના 3,420 હેક્ટર વિસ્તારને લાભ થશે, તેમજ 3.5 મિલિયન ઘનમીટર MCM પાણીના સંગ્રહ સાથે હિરણ નદીના પૂર અને કાંપની કાયમી સમસ્યાનો અંત આવશે. બનાસ ડેરી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સહકાર ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AIના ઉપયોગ પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાને આજે 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી ચૌધરીએ કહ્યું, ટેકનોલોજી, પારદર્શકતા અને કર્મચારીઓ પસંદ કરવાના કામમાં સુધારો કરવો પડશે. બોર્ડમાં યોગ્ય નેતૃત્વનો વિકાસ થશે તો જ પાયાના સ્તર પર લોકોનો વિશ્વાસ જીતવામાં સફળતા મળશે.
1: एक सुझाव मैं हर एक कोऑपरेटिव को दूंगा कि आने वाले समय में AI के लिए हमें काम करना पड़ेगा और हर एक चीज में डेटा के लिए हमें हर बार अधिकारी को बोलना ये बताओ नहीं, ये हमारे डैशबोर्ड पर हर एक चीज आ जाए, मोबाइल पे आ जाए, ये हो सकता है. हमने AI क्लब करके किया है, तो कौन कौन सी डिमांड कौन कौन से डिपार्टमेंट में है, तो जो नीड है वो संशोधन करके पूरी टीम ये काम कर रही है, तो AI भी बहुत बड़ा बदलाव इनमें कर सकती है.
0: અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. રથયાત્રાના માર્ગ પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ગત મોડી રાત્રે શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તેમાં ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેર કોટડા, શાહપુર, દરિયાપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના 500થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ખાસ તપાસ પણ કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખન અને રજૂઆત વિપુલ પુરોહિત.
2: પંચમહાલ જિલ્લામાં હાલ ચોમાસુ ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યું છે. અલનીનોની અસર અને ઓછા વરસાદની આગાહીને પગલે પંચમહાલ જિલ્લામાં

0: ખેડૂતો ખેતીની રણનીતિમાં ફેરફાર કરી રહ્યા છે. જિલ્લામાં કુલ 1,71,000 હેક્ટર વાવેતર વિસ્તાર સામે અત્યાર સુધી અંદાજે 3,327 હેક્ટરમાં વાવણી નોંધાઈ છે. જોકે ત્યારબાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં નવી આશા જન્મી છે અને હાલ વાવણીમાં જોડાયા છે. 5 જુલાઈ સુધીમાં સમગ્ર જિલ્લામાં સરેરાશ 216 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 267 મિલીમીટર ગોધરા તાલુકામાં અને સૌથી ઓછો મોરવા હડફ તાલુકામાં 177 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જિલ્લામાં 50,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે તેમાં અંદાજે 35% ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ખરીફ ઋતુ પૂર્વે ખેડૂતોના હિતમાં કૃષિ વિભાગે ગુણવત્તા નિયંત્રણ માટે સઘન તપાસ હાથ ધરાઈ હતી. જિલ્લાના 72 ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણ કેન્દ્રોની તપાસ દરમિયાન 26 નમૂનાઓ સરકારી પ્રયોગશાળામાં મોકલાવ્યા હતા. આશરે 7,86,000 રૂપિયાનું શંકાસ્પદ બિયારણ અને 37,000 રૂપિયાની જંતુનાશક દવાઓનો જથ્થો અટકાવવામાં આવ્યો હતો. કાકણપુર વિસ્તારમાં નિયમ ભંગ બદલ 2 ખાતર વિક્રેતાઓના લાયસન્સ 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલ 5,315.4 મેટ્રિક ટન યુરિયા ઉપલબ્ધ હોવાનું કૃષિ વિભાગે જણાવ્યું હતું. વેળશેળ અથવા હલકી ગુણવત્તાના કૃષિ ઇનપુટ અંગે ફરિયાદ માટે પંચમહાલ જિલ્લા કંટ્રોલ રૂમનો ફોન નંબર 0262-24-23-00 જાહેર કરવામાં આવ્યો હતો. ખેડૂતોને માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાની અપીલ કરાઈ હતી. બીજી તરફ વરસાદની અનિયમિતતા વચ્ચે પાણીની જરૂરિયાતની સરખામણી કરીએ તો ડાંગર માટે પ્રતિ હેક્ટર 10,000-12,000 ઘનમીટર, કપાસ માટે 7,000-9,000 ઘનમીટર, મકાઈ માટે 5,000-6,000 ઘનમીટર, સોયાબીન માટે 4,500-5,000 ઘનમીટર અને તુવર માટે માત્ર 2,000-3,000 ઘનમીટર પાણીની જરૂર પડે છે. ત્યારે ખેતીવાડી અધિકારી એમજી પટેલે ખેડૂતોને પૂરતો વરસાદ થયા બાદ જ વાવણી કરવા અને ઓછા પાણીના કઠોળ અને શાકભાજી પાકોને પ્રાધાન્ય આપવા માટે અપીલ કરી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી અને PMDS પ્રી મોન્સૂન ડ્રાય સોઇંગ પદ્ધતિ અંગે તાલીમ પણ યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના આશરે 50 ખેડૂતો જોડાયા હતા. પંચમહાલ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. ગોધરા, શહેરા અને કાલોલ તાલુકાના નવા વિદ્યાર્થીઓ કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું, જ્યારે ગોધરા સબ જેલમાં માતા સાથે રહેતા 4 વર્ષના બાળક દશરથ નાયકનું બાવચાવાડ આંગણવાડીમાં નામાંકન કરાવવામાં આવ્યું હતું. બાળકને દરરોજ જેલમાંથી આંગણવાડી લઈ જવા અને પરત મૂકવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં પર્યાવરણ અને આરોગ્ય સંદર્ભે વાત કરીએ તો મોરવા હડફ તાલુકાના નાટાપુર ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 3 હેક્ટર વિસ્તારમાં 60 જેટલી પ્રજાતિના અંદાજે 30,000 રોપાઓનું વાવેતર કરાયું. મુલાકાતીઓ માટે ગજેબો, વનકુટીર, વોકિંગ પાથ અને સુરક્ષા માટે ચેનલિંગ ફેન્સિંગની સુવિધા પણ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે 8-30 જૂન દરમિયાન લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન હાથ ધરાયું હતું. અભિયાન માટે 1,514 ટીમો ઘરે ઘરે જઈ તપાસ અને જનજાગૃતિની કામગીરી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના સારંગપુર ગામે આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, નિષ્ણાત તબીબી માર્ગદર્શન અને દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ વર્ષની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ હતી. યોગને રોજિંદા જીવનમાં સામેલ કરવા અને દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ યોગ માટે ફાળવવાની અપીલ કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીના ઉદઘાટન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં મિશન વિકસિત ગુજરાત પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. QR કોડ આધારિત વ્યવસ્થાથી નાગરિકો વિવિધ સરકારી યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે. પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત MG મોટર્સ ખાતે યોજાયેલા વિકસિત ભારત રોજગાર યોજના કાર્યક્રમમાં જણાવાયું હતું કે ગુજરાતના અંદાજે 61,000 યુવાનો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને 15,000ની સહાય આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગોધરા ખાતે મુંબઈની હાજી અલી દરગાહની પ્રતિકૃતિ સમાન કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા. 2 સગા ભાઈઓ દ્વારા 1 મહિનાની મહેનતથી આ તાજિયો તૈયાર કર્યો હતો, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અધિક માસની સોમવતી અમાસે મહાકાળી ધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના દર્શન માટે ઉમટ્યા હતા. શિમલામાં યોજાયેલી 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનમાં ગોધરાની આયુષી પુરોહિતે સોલો ક્લાસિકલ ભરતનાટ્યમમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તેમના ગરવી બાય થનગનાટ ગ્રુપે ફોક ડાન્સ ગરબા સ્પર્ધામાં પણ દ્વિતીય સ્થાન મેળવી પંચમહાલ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
1: આમ પંચમહાલ જિલ્લામાં ચોમાસાની નવી આશાઓ વચ્ચે કૃષિ ક્ષેત્રની તૈયારીઓ

0: શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, રોજગાર, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જિલ્લો સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. નિગમ ઉપાધ્યાય અમી કોટીચાને સાંભળીએ. રચના છે કેશુભાઈ પટેલની.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: to settle at 24,430. The India Meteorological Department has issued red alert for heavy to very heavy rainfall, with isolated extremely heavy rainfall for Gujarat, Konkan, Goa, Madhya Maharashtra and Chhattisgarh for today. The IMD has forecast heavy to very heavy rainfall over East Rajasthan, Himachal Pradesh, Karnataka, Kerala, Mahe, Madhya Pradesh and Uttarakhand during the next 2 days. And that is the end of this news bulletin.
1: મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. તમારી ઘડિયાળ સેટ કરી લેજો. અત્યારે થયા છે એક્ઝેક્ટ સાંજના 5:10:07. પૂર અંગેની એક અગત્યની ચેતવણી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા પાસે આવેલ ધોડીધજા ડેમ 90% ભરાઈ ગયેલ છે અને આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહીં. અસરગ્રસ્ત ગામોની યાદી આ મુજબ છે. જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો લીંબડી, ગામનું નામ છે દોલતપર. જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો વઢવાણ, ગામનું નામ છે ભાડિયાદ. પૂર અંગેની અગત્યની ચેતવણી સમાપ્ત થઈ અને હવે સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત.

0: छाया गीत जारी रहेगा इस अंतराल के बाद। और
1: अलिया सिकंदर, तू अत्यारे दरिये जाई छे?
2: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछी मारी न कराय, समझ्यो?
1: ए बराबर, मॉनसून ब्रेक दरमियान दरियो खेडवो ए गंभीर अने सजापात्र गुनो छे। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના

પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: આપ સુન રહે હૈ વિવિધ ભારતી,
1: આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ તરાને નય પુરાને. આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

અને હવે સાંભળીએ ભજનો. કલાકાર છે તરુલતા ચૌહાણ. મિત્ર, આકાશમાં વીજળીનો ચમકારો કેટલી વાર રહે? એક સેકન્ડ, બે સેકન્ડ. આપણું આજે શરીર છે ને, નશ્વર શરીર પંચમહાભૂતનું, એ પણ વીજળીના ચમકારા જેવું છે. અને એ વીજળીના ચમકારે રામ નામના મોતીડા પરોવવાની વાત આ ભજનમાં છે. રચના ગંગા સતી.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ
2: સાંભળીએ કબીર સાહેબ રચિત આ ભજન રચના આકાશવાણી રાજકોટ પર.

આપ સાંભળી રહ્યા હતા ભજનો. કલાકાર હતા તરુલતા ચૌહાણ. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. સાંજના બરાબર થયા છે 6:15 અને 44 સેકન્ડ્સ. શેષ કાર્યક્રમોની રૂપરેખા 6:30 મિનિટે અમદાવાદ વડોદરાથી પ્રસારિત યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, જેમાં આજે છે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. 7:20 મિનિટે અમદાવાદ વડોદરાથી પ્રસારિત ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આજે આકાશવાણીના વડોદરા કેન્દ્રનું પ્રદાન. 8:00 વાગે ફિલ્મ સંગીતની સારેગામા. 9:15 મિનિટે દિલ્હીથી પ્રસારિત સ્પોટલાઇટ. વિવિધ ભારતીના કાર્યક્રમોમાં 9:30 મિનિટે આજ કે ફનકાર. છાયા ગીતની મહેફિલ 10:00 વાગ્યાથી. 10:30 મિનિટથી કાર્યક્રમ ઢલતી જાય રાત. અને આ છે આવતીકાલે પ્રસારિત થનારા અમારા કેટલાક અગત્યના કાર્યક્રમોની યાદી. 6:35 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. 6:45 મિનિટે કૃષિ માહિતીમાં વિષય છે વિષ પ્રલોભિકા, રજૂઆત કાનન છાયા. 7:30 મિનિટે હવેલી સંગીતમાં પદરચનાઓને સ્વર આપશે વ્રજદાસ કંસારા. 8:30 મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ નિરખને ગગનમાં, કલાકાર વિષ્ણુપ્રસાદ દવે. 8:50 મિનિટે કવિ કાંતની કવિતાઓ, આ વિશે ગુજરાતી વાર્તાલાપ રજૂ કરશે ડોક્ટર હિમાંશુ ભટ્ટ. 10:30 મિનિટે વરિષ્ઠ નાગરિકો માટેનો કાર્યક્રમ વય વંદના, જેમાં મારી જીવનયાત્રા અજીતભાઈ જિલકા સાથે મુલાકાત. 12:00 વાગે ગુજરાતી ગીતો. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 મિનિટથી. 1:30 મિનિટે ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 મિનિટે ગેરફિલ્મી ગુજરાતી ગીતો. આ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું. વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત કાલે સાંજે 5:10 મિનિટથી. 6:00 વાગે સુગમ સંગીત કલાકાર પુષ્પા છાયા.

20 મિનિટે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં આવતીકાલે આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રદાન, 7:20 મિનિટે ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો છોરો, જેમાં કાલે આકાશવાણીના વડોદરા કેન્દ્રનું પ્રદાન. આ બંને કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહ પ્રસારિત કરીશું. રાત્રે 9:15 મિનિટે અમદાવાદ વડોદરાથી પ્રસારિત સમાચાર દર્પણનો અંક.

વિવિધ ભારતીના કાર્યક્રમોમાં રાત્રે 9:30 આજ કે ફનકાર, છાયા ગીત રાત્રે 10 વાગ્યાથી અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમોની રૂપરેખા. મનોરંજન અને માહિતીનું બીજું નામ એટલે આકાશવાણી રાજકોટ, 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. બરાબર 6:20 આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.

સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત. સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: બરાબર 7:10 આપ સાંભળશો અમદાવાદ વડોદરાથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર.

0: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
1: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
0: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
1: તમે તો બચાવી લીધો દીદી.
0: કામથી નહીં
1: કરું છું. આરબીઆઈ કહે છે,
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત. છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા બે એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાના આરે. અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ. ભાવનગરમાં એક વ્યક્તિ પર હુમલો કરનારા સિંહોને જંગલ વિસ્તારમાં છોડાશે, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીનું નિવેદન. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. પહેલા દિવસે પાટણ, બનાસકાંઠા અને અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, વિશ્વભરના વેફરના બજારને ભારતમાં લાવવા કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક ટેકનિકથી તૈયાર થયેલા બીજ પહોંચાડાશે. આ માટે સહકાર મંત્રાલય દ્વારા દરેક રાજ્યમાં નવા એકમની સ્થાપના કરાશે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાના 5 વર્ષ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધતા અને બનાસ ડેરી દ્વારા કરાયેલી આ પહેલનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું, આ મોડેલને દરેક રાજ્યમાં પહોંચાડાશે.
4: केले और आलू के सारे किसानों को आधुनिक तकनीक से बने हुए बीज पहुंचाने के लिए हमारी कोऑपरेटिव हर राज्य के अंदर एक नया यूनिट चालू करेगी, जिससे टिश्यू कल्चर पौधे और आलू

0: की ज्यादा पैदावार होने वाली और एक समान आलू का उत्पादन करने वाली बीज की नस्ल हमारे किसानों को उपलब्ध होगी, जिससे विश्व भर का चिप्स का कारोबार हम भारत में ला पाएंगे।
1: વડોદરાની માંચલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 30 તારીખે મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરી થશે ત્યારે ઉમેદવારીપત્ર વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયાના પહેલા દિવસે આજે ભાજપ દ્વારા 2, કોંગ્રેસ દ્વારા 1 અને અપક્ષ ઉમેદવાર દ્વારા 6 ઉમેદવારીપત્ર લેવાયા છે। કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। ઉમેદવારો આગામી 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે। ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી થતાં હવે તેની પેટા ચૂંટણી યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી। તેમણે ગુજરાત વિધાનસભાના શ્યામા પ્રસાદ મુખર્જીના તેલચિત્રને નમન કર્યું। મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર મુખર્જીએ કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને સામાન્ય નાગરિક અધિકાર માટે કરેલા સંઘર્ષને યાદ કર્યા। રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી એરફિલ્ડ 2 રબર ડેમ તૈયાર કરાશે। છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ ડેમનું 75% વધુનું કામ પૂર્ણ થયું છે। તેનાથી છોટાઉદેપુરના 25 ગામના 3,420 હેક્ટર વિસ્તારને લાભ થશે। તેમજ 3.5 મિલિયન ઘનમીટર એમસીએમ પાણીના સંગ્રહ સાથે હેરણ નદીના પૂર અને કાપની સમસ્યાનો કાયમી અંત આવશે। જ્યારે તાપીમાં ડોલવણના પાઠકવાડી ગામમાં જાપાનની ડિઝાઇન સાથે અદ્યતન ડેમની બની રહેલી આ અદ્યતન 640 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે તેમ જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું। ભાવનગરના પાલિતાણામાં એક વ્યક્તિ પર સિંહના હુમલા બાદ વન વિભાગ દ્વારા સિંહો પર નજર રાખવામાં આવી રહી છે। આ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું 23 જેટલા સિંહના ટોળામાંથી 2 થી 3 સિંહ હુમલા કરી રહ્યા છે, તેમને કબજામાં લઈને તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે અને જરૂર પડશે તો ટ્રેકર્સની સંખ્યા પણ વધારાશે।
2: થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે। એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે। ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે। એનું જે નેચરલ હેબિટેટ્સ છે એને ઇન્ક્રીઝ કરવાની અંદર પણ ફોરેસ્ટ વિભાગ મહેનત કરી રહ્યું છે।
1: સુરતની નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે આરએફઆઈડી પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે। જોકે કોઈ વ્યક્તિ બાળકને લઈને વોર્ડની બહાર જવાનો પ્રયાસ કરશે તો પ્રવેશ દ્વાર પર લગાવેલા સેન્સર સક્રિય થશે અને જાતે જ સાયરન વગાડશે। નવજાત શિશુઓની ચોરીની ઘટનાને રોકવા આ પ્રણાલી આશીર્વાદરૂપ સાબિત થશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abidને ફોલો કરશો। અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રા પહેલા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। દરમિયાન પોલીસે ઓપરેશન ક્લીન સ્વીપના બીજા તબક્કા હેઠળ ગત 24 કલાકમાં 190 આરોપીની ધરપકડ કરી। તમામ આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું।
3: एक ऑपरेशन क्लीन स्वीप 2.0 लॉन्च किया गया जिसमें 190 जितने आरोपियों की हमने धरपकड़ करी है, उसमें 83 जितने हैं वो इन्वेस्टिगेशन में पकड़ने बाकी थे वैसे हैं, 5 तड़ी पार हैं, एनबीडब्ल्यू वारंट वाले 54 हैं, अभी एक वाले 111 हैं, टोटल करके 190 हैं जिसमें से 22 जो है वो 1 साल से ऊपर नाश्ता पता थे।
1: સુરતમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી વાદળી શાહી વસ્ત્રોમાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપશે। શુદ્ધ રેશમમાંથી અને સોનેરી જરીનું આકર્ષક હાથકામ કરાયેલ આ વિશેષ પોશાકને વૃંદાવનમાં તૈયાર કરાયા છે। તેને બનાવવામાં 15 જેટલા કારીગરોએ 1.5 મહિના સુધી મહેનત કરી છે। મુંબઈ સેન્ટ્રલ મંડળમાં પાણી ભરાતા રેલવે વ્યવહાર અસર થઈ છે। સત્તાવાર યાદી મુજબ આજની કેટલીક ટ્રેનને વિવિધ રેલ મથક પર શોર્ટ ટર્મિનેટ એટલે કે અધવચ્ચે જ અટકાવી દેવાઈ છે। તે મુજબ અમદાવાદ બાંદ્રા ટર્મિનલ કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ, અમદાવાદ

0: મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને સુરત મથક પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ વધુ માહિતી આપી.
1: कई दिनों से लगातार बारिश मुंबई और उसके आसपास के इलाकों में देखी गई है. हमारा जो ट्रैक है नाला सोपारा और वसई के बीच का, वहां पे वाटर लाइन की समस्या हुई है, जिसके कारण हमारी पश्चिम रेलवे की कुछ लंबी दूरी की ट्रेनें हैं जो मुंबई आ रही थी वो प्रभावित हुई है. उनको हमने विभिन्न स्टेशनों पर मतलब शॉर्ट टर्मिनेट किया गया है. यात्रियों को किसी भी प्रकार की असुविधा न हो उसका हमने ख्याल रखा हुआ है. यहाँ से मुंबई के लिए हमने बसों की व्यवस्था की हुई है.
0: પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા દાહોદ મેમુ ટ્રેન 26 દિવસ માટે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા આવતીકાલથી 2 ઓગસ્ટ સુધી આ ટ્રેન રદ કરવા માટેનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં આગામી 9 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું.
2: आने वाला अगले 7 दिन के लिए इसमें हेवी टू हेवी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा सौराष्ट्र को और गुजरात रीजन की. थंडरस्टॉर्म वार्निंग दिया गया है. बिजली गिरने का चांसेस रहेगा. जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा. फिशरमैन भाई के लिए वार्निंग अगले 5 दिन के लिए दिया गया है, 6 जुलाई से लेकर 10 जुलाई तक. तो इसमें LCS 3 सिग्नल अभी भी जारी है.
0: રાજ્યભરમાં વરસાદને કારણે જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. દરમિયાન ઠેર ઠેર બચાવ કામગીરી ચાલી રહી છે. અમરેલીમાં ભારે વરસાદ થતાં રાજુલામાંથી

0: वार्निंग अगले 5 दिन के लिए दिया गया है, 6 जुलाई से लेकर 10 जुलाई तक। इसमें LCS 3 सिग्नल अभी भी जारी है।
1: રાજ્યભરમાં વરસાદને કારણે જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે। દરમિયાન ઠેર ઠેર બચાવ કામગીરી ચાલી રહી છે। અમરેલીમાં ભારે વરસાદ થતાં રાજુલામાંથી 25, સાવરકુંડલામાંથી 215, જાફરાબાદના ઘારાબંદર ગામેથી 40 અને ધારીના ચલાલા ગામેથી અંદાજે 100 લોકોનું સ્થળાંતર કરાયું। જ્યારે ધારીનો ખોડિયાર અને ધાતરવાડી 1 બંધ સંપૂર્ણ છલકાતા નીચાણવાળા ગામોને ચેતવણી અપાઈ છે। જ્યારે સાવરકુંડલાના ગીનિયા ગામમાં ભારે વરસાદને કારણે દિવાલ પડતા 1 મહિલાનું મોત થયાના અહેવાલ છે। મહારાષ્ટ્રના પાલઘર નજીક ટ્રેક પરથી પાણી ભરાવા રેલવે વ્યવહારને અસર થતાં અમદાવાદથી મુંબઈ જતી કેટલીક ટ્રેનને વલસાડમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે। અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સાંસદ દવડ પટેલે જણાવ્યું। તો સુરતના રાંદેરમાં વીજળી પડતા 2 યુવકના મોત થયા। કલેક્ટર તેજસ પરમારે લોકોને મદદ માટે હેલ્પલાઇન નંબર 1077 પર ફોન કરવાનો અનુરોધ કર્યો। ભાવનગરનો સેતુજી બંધ 100% ભરાતા પાલીતાણા તથા તળાજાના ગામડાઓને સાવચેત કરાયા। અમદાવાદ, છોટાઉદેપુર અને તાપીમાં કુકરમોડા, વ્યારા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે। મોરબીમાં આજથી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો। ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત સ્પર્ધામાં આજની મેચમાં મોરબી સામે પાટણ, કચ્છ સામે બનાસકાંઠા અને ભાવનગર સામે અમદાવાદની ટીમનો વિજય થયો। આવતીકાલે પહેલી મેચ પાટણ અને રાજકોટ, બનાસકાંઠા અને સુરત વચ્ચે બીજી, બરોડા અને ગાંધીનગર વચ્ચે ત્રીજી તથા ભાવનગર અને જામનગર ટીમ વચ્ચે છેલ્લી મેચ રમાશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત। છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા 2 એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાને આરે। અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. ગામનો ચોરો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ. આજના આ કાર્યક્રમમાં સાંભળશો વાર્તાલાપ, મકાઈમાં આંતરપાકથી આવકમાં વધારો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, આ દુનિયા મેચિંગ અને સેટિંગ પર ચાલે છે. બધાને બધા સાથે ફાવતું હોતું નથી. દુનિયામાં બધા માણસો અલગ અલગ છે. એક સરખા ગુણોવાળાનું જ સેટિંગ અને મેચિંગ થાય અને એની સાથે જ આપણી ભાઈબંધી ને મનમેળ થાય. કેવું, સાચી વાત ને ખેડૂત મિત્રો? આ બધું ઊંડું વિજ્ઞાન છે, જેની અંદર મનોવિજ્ઞાન, જ્યોતિષ વિજ્ઞાન સંકળાયેલું છે. ખેડૂત મિત્રો, આ તો માણસોની વાત કરી, પરંતુ આપણા ખેતરના પાકો માટે પણ આ જ વાત લાગુ પડે છે. બધા પાકો એકબીજા સાથે સેટ ના થાય, પરંતુ આજનો જમાનો કોમ્બોનો જમાનો છે. એક પાક ફેલ જાય તો બીજામાંથી નફો મેળવવો જોઈએ. તેથી આ કોમ્બો એટલે કે કોમ્બિનેશન

એટલે કે એકબીજા સાથે મેળ પડે એવા પાકો સાથે લેવા જોઈએ, એટલે કે આપણી ભાષામાં આંતર પાક પદ્ધતિ. તો ચાલો ખેડૂત મિત્રો, આ કોમ્બો ઓફર એટલે કે આંતર પાક પદ્ધતિ વિશે વિગતે વાત કરીએ. ખેડૂત મિત્રો, આપણા રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ અપૂરતો અને અનિયમિત પડે છે, ઉપરાંત કુલ વરસાદ તથા તેની વહેંચણી પણ ખૂબ જ અસમાન છે, જે આપણને ખબર છે. હવે ચોમાસામાં મોટાભાગનો વરસાદ ગણતરીના દિવસોમાં જ પડે, પરિણામે પાકનું સંતોષકારક ઉત્પાદન આપણને મળતું નથી, કાં તો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય, કાં તો ઓછું ઉત્પાદન મળે. હવે આવી પરિસ્થિતિમાં પાકનું ઉત્પાદનનું ધોરણ જળવાઈ રહે અને શક્ય હોય તો વધારી શકાય તેવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. તો આંતરપાક અને રિલે પાક દ્વારા આવા પ્રશ્નોનું નિરાકરણ આપણે કરી શકીએ, જેની અંદર ધાન્ય વર્ગના પાકને ઉગાડવાની પ્રથા આપણા દેશ અને રાજ્યમાં જાણીતી છે. જેમ કે મગફળી, દિવેલા, જુવાર કે બાજરી સાથે મગ, મઠ, અડદ, ગુવાર, સોયાબીન, તુવેર સાથે વાવેતર કરવામાં આવે છે. એ રીતે હાલના સમયમાં જ્યારે નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યામાં વધારો થતો જાય છે, તેમજ નર્મદા જિલ્લાના અમુક તાલુકા જેવા કે દેડિયાપાડા, સાગબારા વિસ્તારમાં ઓછો અને અનિયમિત વરસાદ થાય છે, ત્યારે આવા નાના ખેડૂતોને એક જ પાકનું વાવેતર કરીને ધારણા મુજબનું વળતર મળતું નથી. તેથી આંતરપાક પદ્ધતિ એટલે કે કોમ્બિનેશન પાકોનો કરવામાં આવે તો વરસાદની પડવાની પરિસ્થિતિ મુજબ જો એક પાકમાં નિષ્ફળતા મળે તો બીજા પાકમાં આપણે સફળતા મેળવી શકીએ. દાખલા તરીકે બે પાકોમાં એક પાક ટૂંકા ગાળાનો અને બીજો પાક લાંબા ગાળાનો વાવેલ હોય તો શરૂઆતમાં વરસાદ સંતોષકારક પડે તો ટૂંકા ગાળાનો પાક સફળતાપૂર્વક લઈ શકાય, આમ ચોમાસુ ઋતુ નિષ્ફળ જતી આપણે અટકાવી શકીએ. તો ખેડૂત મિત્રો, વાત કરીએ આંતરપાક પદ્ધતિ એટલે છે શું. તો એક જ ખેતરમાં એકી સાથે એક કરતાં વધુ પાકોની વાવેતરને સામાન્ય રીતે આંતરપાક કહેવાય, એટલે કે મિશ્ર પાક પદ્ધતિ કહેવાય. આ પાક પદ્ધતિ આપણા સૂકા અને અર્ધસૂકા વિસ્તાર માટે ઘણી પ્રચલિત છે. આ પાક પદ્ધતિ જુદી જુદી રીતે આપણે અપનાવી શકીએ, જેમ કે એક જ હારમાં જુદા જુદા પાકોના બીજ મિશ્ર કરીને વાવવામાં આવે તેને મિશ્ર પાક પદ્ધતિ કહેવાય, અથવા દરેક પાકનું વાવેતર જુદી જુદી હારમાં કરવું, જેને આપણે આંતરપાક પદ્ધતિ કહીએ છીએ. આ પાક પદ્ધતિ એટલે કે મુખ્ય પાકની સાથે એક કે બે હાર અન્ય પાકની પણ કરવામાં આવે, એ એટલે આપણી આંતરપાક પદ્ધતિ. હવે આંતરપાક પદ્ધતિના લક્ષણોની થોડીક વાત કરીએ અને પછી આગળ આપણા પાક પર આપણે ચર્ચા કરીએ. તો આ પદ્ધતિમાં એક મુખ્ય પાક હોય છે, જ્યારે એક ગૌણ પાક હોય છે. મુખ્ય પાક ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે, જ્યારે ગૌણ પાકને મુખ્ય પાકના જોખમે વાવવામાં આવતો નથી. મુખ્ય અને ગૌણ પાક વચ્ચે ખોરાક, પાણી અને પ્રકાશ માટે બિલકુલ હરીફાઈ થતી નથી, મતલબ થવી ના જોઈએ, એવી રીતે આંતરપાક લેવો જોઈએ. સામાન્યતઃ ગૌણ પાકો ટૂંકા ગાળાના હોવાથી મુખ્ય પાક કરતાં વહેલા વાવવામાં આવે છે. દાખલા તરીકે દિવેલા અથવા તુવેરમાં મગફળી, મગ, અડદ કે સોયાબીન મુખ્ય પાકો સામાન્ય રીતે ગૌણ પાકો કરતાં વહેલા વાવવામાં આવે છે. દાખલા તરીકે મગફળીમાં તુવેર. આંતરપાક પદ્ધતિમાં મુખ્ય પાક ગૌણ પાકો કરતાં વધુ જગ્યા અને મહત્વ પામે છે, તેથી જે પણ કંઈ માવજત કરવામાં આવે છે તેનો લાભ ગૌણ પાકને પણ મળે છે, જેથી ગૌણ પાકમાં વધારાનો ખેતીનો ખર્ચ થતો નથી. આ આંતરપાક પદ્ધતિના સામાન્યતઃ લક્ષણો છે. તો ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે મકાઈ વિશે વાત કરવી છે. તો મકાઈમાં આંતરપાક પદ્ધતિથી આપણે આપણી આવક કઈ રીતે વધારી શકીએ એ વિશે વાત કરીશું. ખેડૂત મિત્રો, મકાઈને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં મકાઈ મુખ્યત્વે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને નર્મદા જિલ્લામાં વાવેતર કરવામાં આવે છે. અંદાજે 4 થી 4.5 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર થાય છે, તેમાંથી 8.23 લાખ ટન ઉત્પાદન મળે છે, એટલે કે પ્રતિ હેક્ટર 2064 કિલો જેટલી ઉત્પાદકતા મળે છે. હવે ગુજરાત રાજ્યમાં મોટાભાગે મકાઈનો પાક ચોમાસુ ઋતુમાં લેવામાં આવતો હોય વરસાદની અનિયમિતતા તથા વધુ પડતા વરસાદથી અથવા તો વરસાદ ખેંચાવાથી મકાઈના પાક ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. તો આવા સંજોગોમાં મકાઈમાં આંતરપાક લેવામાં આવતો હોય તો ખેડૂતોને આંતરપાકમાંથી પણ વધતા ઓછા પ્રમાણમાં ઉત્પાદન મળી રહેતું હોવાથી થોડી ઘણી આવક મળી રહે છે. તો ખેડૂત મિત્રો, આપણે પ્રશ્નોત્તરી દ્વારા મકાઈમાં કઈ રીતે આંતરપાક લઈ શકાય

કયા અંતરભાગ લઈ શકાય, કઈ રીતે નીંદણની વ્યવસ્થા કરવી, ખાતર વ્યવસ્થાપન, બધી વાતો આપણે પ્રશ્નોત્તરી દ્વારા જાણીશું. આપણે પ્રવીણ કાકાને પ્રશ્ન પૂછીએ અને પ્રવીણ કાકા આપણને સુંદર મજાના જવાબો આપશે. પ્રવીણ કાકાને આપણે પૂછીએ કે મકાઈના પાક સાથે કયા કયા પાકો આંતરપાક તરીકે લઈ શકાય. વાત કરીએ તો મકાઈમાં જે તે વિસ્તાર મુજબ મગ, ચોળા, અડદ, સોયાબીન, મગફળી, તલ અને તુવેર આ બધા પાકો આપણે આંતરપાક તરીકે લઈ શકાય. તો હવે આગળ બીજો પ્રશ્ન પૂછીએ કે મકાઈમાં આંતરપાક તરીકે લેવામાં આવતા પાકોની વધુ ઉત્પાદન આપતી જાતો અંગે જણાવશો. એક તો મગની પહેલાં વાત કરીએ તો મગમાં GM5, GM8, પછી ચોળાની જો વાત કરીએ તો ગુજરાત ચોળી 1, 2, 3, 4, 6, 7, પૂસા ફાલ્ગુની આ જાત વાપરી શકાય. અડદની જો વાત કરીએ તો T9, શ્યામલ. પછી સોયાબીન જો આંતરપાક તરીકે લેવો હોય તો એની અંદર NRC 37, JC 335, ગુજરાત સોયાબીન 1, ગુજરાત સોયાબીન 2 લઈ શકાય. પછી મગફળી જો આંતરપાક તરીકે લેવી હોય મકાઈ સાથે એની જાતની વાત કરીએ તો GG 34, GG 38, તુવેર જો લેવી હોય તો GT 100, GT 101 અને AGT 2, અને જો તલ લેવો હોય તો GJT 5 આ જાત આપણે લઈ શકીએ. તો પ્રવીણ કાકાને આપણે પ્રશ્નોત્તરી કરતા રહીશું અને સરસ મજાના જવાબ મેળવતા રહીશું. એ પહેલાં આપણે હવે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ અને ફરી પાછા આવીને આપણે પ્રવીણ કાકા પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા મકાઈના આંતરપાક વિશે માહિતી મેળવીશું.

તો ખેડૂત મિત્રો, આપણે પ્રશ્નોત્તરી દ્વારા મકાઈની આંતરપાક પદ્ધતિ અને તેમાંથી ખેતીની આવક કેવી રીતે વધારી શકાય એના વિશે વાત કરતા હતા. તો હવે આગળ આપણે પ્રશ્ન પૂછીએ કે મકાઈની જાતો અંગે જણાવો કે જે જાતો આપણે વાવી શકાય. જી, જરૂરથી જણાવીશ. એક તો GAY MH 1, ચોમાસું ઋતુ માટે આ મકાઈની જાત વાવી શકાય. પછી GAW MH 2, ચોમાસું ઋતુ માટે આ એક વાવી શકાય. અને GAY MH 3, શિયાળુ ઋતુ માટે આ ત્રણ જાતો આપણે વાવી શકીએ. જી, તો પ્રવીણ કાકા, મકાઈ સાથે જુદા જુદા આંતરપાકની વાવેતરની જે પદ્ધતિ છે તેના વિશે કંઈક જણાવશો? એક તો મકાઈ અને મગની જો વાત કરીએ તો 1:1 અથવા 2:1 હાર રાખીને વાવેતર કરી શકાય. પછી મકાઈ અને ચોળાની જો વાત કરીએ તો 1:1 અથવા 2:1 હાર રાખીને વાવેતર કરવું. પછી મકાઈ અને અડદની જો વાત કરીએ તો 1:1 અથવા 2:1 હાર રાખીને વાવેતર કરવું. મકાઈ સોયાબીનમાં પણ 2:3 હાર રાખી વાવેતર કરવું. મકાઈ અને તુવેર 1:1 હાર અને મકાઈ અને મગફળી 1:1 અથવા 2:1 હાર રાખીને આપણે વાવેતર કરી શકાય. જી, તો પ્રવીણ કાકા, આ તો આપણે હારની વાત કરી, એના વાવેતરની પદ્ધતિની વાત કરી. હવે મકાઈ સાથે જુદા જુદા આંતરપાકમાં વાવણી અંતર અને વાવણી સમય અંગે માહિતી આપશો? જી, જરૂરથી. મકાઈ સાથે આપણે જે બધી વાતો કરી આગળ, મગ, ચોળા, અડદ, સોયાબીન, તુવેર, મગફળી, તલ, આ બધા પાકો લઈ શકાય. અને હવે આ બધા આંતરપાકો 60 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરી શકાય. તથા એક જ હારમાં, બીજી પદ્ધતિની વાત કરું તો એક જ હારમાં બે છોડ વચ્ચે મકાઈમાં 20 સેન્ટીમીટર તથા આંતરપાકોમાં 10 સેન્ટીમીટર જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ. હવે આપણને બધાને ખબર જ છે કે મોટાભાગના તમામ પાકો ચોમાસામાં વાવણીનો સમય જે છે તે હવે જ 15 જૂનથી 15 જુલાઈ રાખવો જોઈએ. તો આગળ બિયારણની પણ વાત કરી લઈએ તો બિયારણની માહિતી પણ તમને હું આપી દઉં કે કેટલા કિલો કેટલા હેક્ટરે નાખવા જોઈએ, બરાબર? તો મકાઈની વાત કરીએ તો 10-12 કિલો પ્રતિ હેક્ટર. મગ જો આંતરપાક તરીકે લેવો હોય મકાઈ સાથે તો 10-12 કિલો પ્રતિ હેક્ટર. ચોળાની વાત કરીએ તો 6-8. તુવેર 10-12 કિલો. મગફળી 50-60 કિલો પ્રતિ હેક્ટર. તલ 1 કિલો. અને સોયાબીન 35-40 કિલો પ્રતિ હેક્ટરે એનું વાવેતર કરવું. જી, તો પ્રવીણ કાકા, હવે આગળ પ્રશ્નોત્તરીને વધારીએ તો મકાઈ અને આંતરપાકોમાં રાસાયણિક ખાતર અંગે કંઈક જણાવશો? જરૂર. મકાઈમાં હેક્ટરે 160 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ, જો મધ્યમ ફોસ્ફરસવાળી જમીન હોય તો, અથવા 160 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ, જો ઓછા ફોસ્ફરસવાળી જમીન હોય તો, આવું ખાતર આપણે આપી શકીએ. જ્યારે મગ, ચોળા, અડદ અને તુવેરમાં 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવું જોઈએ. જ્યારે મગફળીમાં 12.5 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવું. જ્યારે તલની જો વાત કરીએ તો તેની અંદર 30 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ અને 30 કિલો પોટાશ પ્રતિ હેક્ટરે આપવો જોઈએ. આ રીતે રાસાયણિક ખાતર આપવું જોઈએ. જી, તો હવે આગળ જણાવશો કે મકાઈ સાથે આંતરપાક તરીકે લેવામાં આવતા કઠોળ પાકોની અંદર નિંદણ નિયંત્રણ માટે શું કરી શકાય? જી, હવે નિંદણ નિયંત્રણ માટે તો વાવેતર બાદ 2-3 દિવસમાં છોડ ઉગતા પહેલાં જ 0.75 કિલો પ્રતિ હેક્ટર પેન્ડી મિથાલિન દવાનો છંટકાવ કરવો અને વાવણી બાદ 35 દિવસે કરબડીથી આંતરખેડ કરવી તથા જરૂર જણાય ત્યારે હાથથી નિંદામણ કરવું જોઈએ, બરાબર છે? તો પ્રવીણ કાકા, હવે મકાઈ સાથે જે આંતરપાક લીધા છે તેના પાક સંરક્ષણ અંગે કંઈક જણાવશો, મતલબ રોગો વિશે, એના નિયંત્રણ વિશે? જી, જરૂર જણાવીશું. હવે પહેલાં તો સોયાબીનની વાત કરી લઈએ. તો સોયાબીનના બીજને વાવતા પહેલાં ઇમિડાક્લોપીડ 600 FS, બીજની માવજત પ્રતિ કિલો

ના માટે 9 મિલીલીટર પ્રતિ લીટર મુજબ પટ આપવો, જેથી શરૂઆતમાં જ ચૂસ્યા પ્રકારની જીવાત સામે અને લશ્કરી ઈયળનું નિયંત્રણ મેળવી શકાય. મકાઈ પાક સાથે આંતરપાક તરીકે કઠોળ પાકોની વાત કરીએ તો મગ, ચોળા, સોયાબીન તે લઈએ તો એક તો ગાભમારાની ઈયળ અને ટપકાવાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ આપોઆપ ઘટાડી શકાય છે. આ વાત ખાસ નોંધ લેવી. પછી વનસ્પતિજન્ય જંતુનાશકો જેવા કે લીંબોળીની મીંજમાંથી બનાવેલો 5% અર્ક, 500 ગ્રામ મીંજનો ભૂક્કો પ્રતિ 10 લીટર પાણી અને 15 દિવસના અંતરેનો છંટકાવ કરવાથી આ જે ચૂસ્યા પ્રકારની જીવાત છે તેની સામે નિયંત્રણ આપણે મેળવી શકીએ. પછી ટપકાવાળી લશ્કરીના નિયંત્રણ માટે ઇમામેક્ટિન બેન્ઝોએટ 4 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 3 મિલીલીટર પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળીને છોડ પર છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય. દિવેલીનો ખોળ અથવા લીંબોળીનો ખોળ 1000 કિલો પ્રતિ હેક્ટર ચાસમાં આપવો. તો આ બધી વિગતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જી, તો અંતમાં હવે હું છેલ્લો મારો પ્રશ્ન પૂછું કે મકાઈ સાથે આંતરપાકોમાં કાપણી ક્યારે કરવી તે અંગે જણાવશો. હા, મગ, ચોળા, અડદમાં સામાન્ય રીતે શીંગો જ્યારે સુકાવા લાગે ત્યારે સવારના ઠંડા પહોળે શીંગો વીણી લેવી અથવા છોડની કાપણી કરવી અને ખળામાં લાવી તાપમાં સૂકવી દેવી. આ પાકો 70 થી 80 દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે. પછી મગફળી 110 થી 115 દિવસે, જ્યારે તલ 85 થી 90 દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે. તુવેરની શીંગો સુકાઈ જાય ત્યારે સવારે ઠંડા પહોળે કાપણી કરી શીંગો ખરે નહીં અને તુવેરનો પાક તેની વહેલી અને મોડી પાકતી જાતોના આધારે 130 થી 180 દિવસે કાપણી માટે તૈયાર થાય છે. એ પ્રમાણે દિવસો ગણીને ધ્યાન રાખીને આપણે આંતરપાકોની કાપણી ગૌણ પાક તરીકે કરી શકાય. જી, તો મકાઈ અને આંતરપાકના આપણે ઉત્પાદન અંગે છેલ્લે વાત કરી લઈએ તો કેટલું ઉત્પાદન આપણને મળી શકે અંદાજે? જરૂરથી. હવે આપણા ગુજરાતની જે વાત કરીએ તો મકાઈની જ પહેલાં વાત કરીએ તો મકાઈનું ઉત્પાદન 2500 થી 3000 કિલો પ્રતિ હેક્ટર મળે. એની સાથે લીધેલો આપણો આંતરપાક મગ, તો મગની વાત કરીએ તો મગનું 500 થી 600 કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે. ચોળાની વાત કરીએ તો 400 થી 500, તુવેર 600 થી 800, મગફળી 1100 થી 1300 કિલો પ્રતિ હેક્ટર, તલ 300 થી 450 અને સોયાબીન 1200 થી 1500 કિલો પ્રતિ હેક્ટર આપણને ઉત્પાદન મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે પ્રશ્નોત્તરી દ્વારા પ્રવીણ કાકા પાસેથી આંતરપાક વિશેની સુંદર મજાની માહિતી મેળવી કે કઈ રીતે મકાઈ સાથે બીજા આંતરપાક લઈ શકાય અને સારામાં સારું બંનેનું ઉત્પાદન આપણે મેળવી શકીએ. તો હવે આગળ અંતમાં આપણે આંતરપાક પદ્ધતિના ફાયદાઓ વિશે વાત કરીએ તો એકમ વિસ્તારમાં એક જ સમયમાં એક તો આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ, પછી વરસાદ આધારિત ખેતીમાં અછત સમયે પાક નિષ્ફળતાનું જોખમ ઘટાડી શકાય, જમીન, ખાતર, પાણી અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય, ખેતીનો ખર્ચ ઘટાડી શકાય છે. પછી કઠોળ પાકોનો આંતરપાક લઈએ તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. આંતરપાક પદ્ધતિમાં છીછરા અને ઊંડા મૂળવાળા પાકનું વાવેતર કરવાથી જમીનમાં જુદા જુદા સ્તરમાં રહેલ ફળદ્રુપતાનો આપણે પાકને લાભ આપી શકીએ. જમીન ઉપરના હવામાનનો સંપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. પછી બીજા ફાયદાની જો વાત કરીએ તો વર્ષ દરમિયાન ખેડૂત પોતાની જીવન જરૂરિયાત મુજબ સમતોલ આહાર, શાકભાજી, ફળ, ફળાદિ, પશુઓનો ઘાસચારો મેળવી શકે છે. આંતરપાક પદ્ધતિમાં અમુક પાકો જમીન ઉપર પથરાતા હોવાથી ખેતર લાંબો સમય સુધી ઢંકાયેલું રહે છે, જેથી પવન અને પાણી વડે થતું નુકસાન, ધોવાણ, ભેજ બધાની આપણે જાળવણી કરી શકાય. એક જ પાકનું વાવેતર કરવાથી વાવણી, નિંદામણ, કાપણી અને અન્ય ખેતકાર્યો એક જ સમયે કરવાના થાય છે. આથી મજૂરોની અછતને લીધે ખેતકાર્યો સમયસર થતા નથી. પરંતુ જો અલગ અલગ પાક લઈએ તો આ સમસ્યા આપણે નિવારી શકીએ. પછી વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન વધુ ને વધુ માણસોને રોજગારી મળે, પછી વર્ષ દરમિયાન અલગ અલગ પાકોમાંથી આપણને આવક ચાલુ રહે, ઉપરથી રોગ, જીવાત, નિંદામણ, પ્રાણીઓ દ્વારા ઉત્પાદનમાં થતો ઘટાડો આપણે ઓછો કરી શકાય, આંતરપાક પદ્ધતિથી પાક ફેરબદલીના બધા ફાયદા આપણને મળે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી આંતરપાક પદ્ધતિની.
આવી જ અલગ અલગ અને સુંદર

0: દર માહિતી આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત મેળવતા હોઈએ છીએ. આવી જ વાતોને જાણવા માટે અને માણવા માટે આપણે જોડાયેલા રહીએ. તો ખેડૂત મિત્રો, મળતા રહીશું. અંતમાં હવે આપણે સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.
1: કોઈ જો રસ્તો બંધ કરે તો

0: आव्यूं समझनी मालिको।
1: અને શ્રોતા મિત્રો, આ ગીત બાદ હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તથા કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે તેમજ પવનની ગતિ 40-50 કિલોમીટરની છે, જે વધીને 60-70 કે 80 કિલોમીટર થવાની સંભાવના છે, જેથી આગામી 24 કલાક દરમિયાન માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા અને મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂર્ણ થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ. રામ રામ.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના ભારત પ્રશાંત પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા હતા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ જકાર્તા વિમાન મથક પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઇન્ડોનેશિયાના સ્થાનિક સમુદાય અને ભારતીય સમુદાયે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું, જેમાં પરંપરાગત ભારતીય અને ઇન્ડોનેશિયન સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીના 4થા પ્રવાસ દરમિયાન તેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર યોગ્યકાર્તામાં પ્રંબાનંદ મંદિર સંકુલની મુલાકાત લેશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં શ્રી મોદી 8-10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એક મહાન દેશભક્ત અને ભારતની અખંડિતતા માટે સમર્પિત સ્વપ્નદ્રષ્ટા હતા. ડોક્ટર મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે પોતાના વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીના વિચાર આધુનિક ભારતને માર્ગદર્શન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ 2 વર્ષીય રાષ્ટ્રીય ઉજવણી સાથે ઉજવી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે સહકારી ચળવળ સુધારા, ડિજિટાઇઝેશન અને વ્યવસાયિક વ્યવસ્થાપન દ્વારા વિસ્તરણના નવા તબક્કામાં પ્રવેશી રહી છે. સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે 9 મુખ્ય રાષ્ટ્રીય સ્તરની સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી છે.
1: સહકારિતા મંત્રાલય કે ઇનિશિયેટિવ છે, કુલ 9 રાષ્ટ્રીય સ્તર પર કામ કરને વાલી સહકારી સમિતિ બનાકર દેશ સે લેકર ગ્રામ તક એ 9 ક્ષેત્રો મેં સહકારિતા મંત્રાલય કો એક માલા મેં પિરોને કા કામ હમને કિયા હૈ.
0: શ્રી શાહે ખેડૂતોને ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદન વધારવા અને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવાની પણ અપીલ કરતા કહ્યું કે સહકાર મંત્રાલય છેલ્લા 5 વર્ષથી સહકાર દ્વારા સમૃદ્ધિના મંત્રને અનુસરી રહ્યું છે.
1: हमने कृषि ऋण, डेयरी, उर्वरक वितरण और ग्रामीण सेवाएं, ये सभी को प्राथमिक से लेकर राष्ट्रीय स्तर पर जोड़ने का काम किया है. सेकेंडरी और टर्सरी क्षेत्रों में भी उसको जोड़ने का काम किया है. भंडारण, उत्पादन, एक्सपोर्ट, जैविक उत्पादन, परंपरागत बीजों का उत्पादन, ज्यादा उत्पादन देने वाले बीजों का निर्माण, डिजिटल सेवाएं, बैंकिंग, मोबिलिटी, लॉजिस्टिक और हरित ऊर्जा, ये सबको એક માલા મે પિરોને કા કામ એ 5 સાલ મે કિયા હૈ.
0: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ટેકનોલોજી સક્ષમ દ્વિભાષી મેનેજમેન્ટ શિક્ષણ ગ્રામીણ શહેરી અંતર

0: ને દૂર કરવામાં અને પ્રતિભાશાળી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમની પરિસ્થિતિ ગમે તે હોય ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવામાં મદદ કરી શકે છે. તેમણે નવી દિલ્હીથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઉદયપુર ખાતે નવા શરૂ કરાયેલા અભ્યાસક્રમના ઉદઘાટન પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. મંત્રીએ કહ્યું કે ઓનલાઇન દ્વિભાષી બેચરલ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામ એક અનોખી પહેલ છે, જે સરળ અને સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં મેનેજમેન્ટ શિક્ષણ આપીને વ્યાપક અસર કરી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નેશનલ હાઇવે ફ્રેટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ લિમિટેડની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશભરના ધોરીમાર્ગ પર વિકસિત મલ્ટીમોડલ ફ્રેટ પાર્ક, રોપવે અને મુસાફરોની સુવિધાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દેશમાં આધુનિક અને સુધારેલ પરિવહન વ્યવસ્થા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે પ્રોજેક્ટના અમલીકરણ સામેના પડકારોની પણ સમીક્ષા કરતા સંબંધિત અધિકારીઓ અને તમામ હિસ્સેદારોને તમામ અવરોધોને તાત્કાલિક દૂર કરવા અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. સરકારે જણાવ્યું છે કે 104 કરોડથી વધુ આરોગ્ય કાર્ડ, 93 કરોડથી વધુ આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા આભા સાથે જોડાયેલા છે. આ દેશની સંકલિત ડિજિટલ જાહેર આરોગ્ય પ્રણાલી તરફ એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. આભા આધારકાર્ડની જેમ 14 અંકનો અનન્ય ઓળખ નંબર છે, જે વ્યક્તિને વ્યાપક આરોગ્ય પ્રણાલી સાથે સુરક્ષિત રીતે જોડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે રહેવાસીઓએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. આ પ્રદેશમાં છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર રહેવાસીઓએ ભારતને દવાઓ અને આવશ્યક ખાદ્ય પદાર્થો પૂરા પાડવા વિનંતી કરી છે. અહેવાલ અનુસાર છેલ્લા 20 દિવસથી પ્રદેશમાં રાશન અને દવાઓનો પુરવઠો બંધ છે, જેના પરિણામે ખોરાક અને તબીબી સંભાળ જેવી મૂળભૂત જરૂરિયાતોની અછત છે. વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘાયલ થયેલા લોકોને પણ પૂરતી તબીબી સંભાળ મળી રહી નથી. આવી પરિસ્થિતિને કારણે ઘણા લોકો નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ભારત સરકારને નિયંત્રણ રેખા ખોલવા અપીલ કરી છે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તમામ વિભાગોને વાર્ષિક ઉત્સવ માટે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. શ્રી માંઝીએ ભીડ વ્યવસ્થાપન, બહુસ્તરીય સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય આવશ્યક નાગરિક સેવાઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી. આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે 300થી વધુ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે.
1: पुरी में महाप्रभु जगन्नाथ जी का रथ यात्रा का पावन पर्व है, उसमें 300 से अधिक स्पेशल ट्रेन चलाई गई और आने वाले समय में केरलम में ओनम के फेस्टिवल के उपलक्ष्य में 100 से अधिक स्पेशल ट्रेन चलाई जाएगी.
0: હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના ભાગોથી ગુજરાત, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. આજે આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તરપ્રદેશ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અમરેલીના રાજુલા અને ધારી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અધિકારીઓએ 6 મોટા બંધોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 64.57% ક્ષમતા પર છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 82 રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે અને 100થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઇરાનની રાજધાની તહેરાનમાં આજે સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ હસન જાદેહે જણાવ્યું કે મૃતદેહને મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર લઈ જવામાં આવે તે પહેલા લગભગ 12 કલાક સુધી તહેરાનની શેરીઓમાંથી પસાર કરવામાં આવશે. શોક સમયગાળા દરમિયાન અધિકારીઓએ રાજધાનીના ઘણા મુખ્ય રસ્તાઓ, જ્યારે દેશનું હવાઈ ક્ષેત્ર પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. શોક ગત શનિવારથી શરૂ થયો હતો અને આગામી ગુરૂવાર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ આયાતુલ્લાહ અલી ખામેનીને તેમના જન્મસ્થળ મશહદમાં ઇમામ રેઝા દરગાહમાં દફનાવવામાં આવશે. યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ યુનિસેફે અહેવાલ આપ્યો છે કે સુદાનમાં છ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં 300

0: વધુ બાળકો માર્યા ગયા છે. એપ્રિલ 2023 થી સુદાનની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સીસ વચ્ચેના યુદ્ધમાં કોર્ડોફાન, ડારફૂર અને બ્લુ નાઇલ રાજ્યોમાં ડ્રોન હુમલાઓથી 60% મૃત્યુ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે અલઓબેટ શહેરમાં અને તેની આસપાસ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સીસ દ્વારા વધતી હિંસાની કડક નિંદા કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. 5 યુરોપિયન દેશો દ્વારા મતદાન વિના રજૂ કરાયેલા અબિલમાં સુદાનના શરણાર્થીઓને આશ્રય આપતા દેશોને નાણાકીય સહાય અને સમર્થન વધારવાની હાકલ કરવામાં આવી છે. ફિફા વિશ્વકપમાં અમેરિકાના આર્લિંગ્ટનમાં આજે રાત્રે રાઉન્ડ ઓફ 16 મેચમાં પોર્ટુગલનો મુકાબલો સ્પેન સાથે થશે. આવતીકાલે રાઉન્ડ ઓફ 16ના બીજા મેચમાં સિએટલમાં અમેરિકા બેલ્જિયમ સામે ટકરાશે. ઇંગ્લેન્ડ, નોર્વે, મોરોક્કો અને ફ્રાન્સ પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આજે સવારે રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 શાનદાર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ત્રણ મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રાત્રિના બરાબર 8:27 થઈ છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતની સારેગામા. શરૂઆત કરીએ મોહિત ચૌહાણે ગાયેલ તમાશા ફિલ્મના આ ગીત સાથે. ગીત રચના ઇરશાદ કામિલ, સંગીતકાર એ આર રહેમાન.

0: ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
0: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત.

ફિલ્મનું નામ છે દોસ્તાના. ગાયક કલાકાર છે વિશાલ દદલાણી, સંગીતકાર વિશાલ શેખર, શબ્દરચના અન્વિતા દત્ત ગુપ્તા.

ગીતકાર સંદીપ શ્રીવાસ્તવના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે સંગીતકાર પ્રીતમે. ગાયક કલાકાર છે કે ફિલ્મનું નામ ન્યૂયોર્ક.

ગાયક કલાકાર છે રાહત ફતેહ અલી ખા, ફિલ્મનું નામ છે આજા નચલે. સંગીતકાર સલીમ સુલેમાન, શબ્દકાર જયદીપ સહાની.

ફિલ્મનું નામ છે એ દિલ હે મુશ્કિલ. ગાયક કલાકારો છે અમિત મિશ્રા અને શિલ્પા રાવ. શબ્દરચના અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીતકાર પ્રીતમ.

આ હતી ફિલ્મ સંગીતની સારેગામા. આ કાર્યક્રમમાં આજે આપે તમાશા, હેપી ન્યૂ યર, સાવરિયા, દોસ્તાના, ન્યુયોર્ક, આજા નચલે અને એ દિલ હે મુશ્કિલ આ ફિલ્મોના ગીતો સાંભળ્યા. આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર.

370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રાત્રિના બરાબર 9:30 અને 15 સેકન્ડ્સ થઈ છે. સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.

0: આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. પૂર અંગેની એક અગત્યની ચેતવણી. મોરબી જિલ્લાના હળવદ તાલુકા પાસે આવેલ બ્રાહ્મણી બે ડેમ 80% ભરાઈ ગયેલ હોવાથી આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહીં. જિલ્લો મોરબી, તાલુકો હળવદ, ગામનું નામ છે સુસવાવ. પૂર અંગેની અગત્યની ચેતવણી પૂર્ણ થઈ. હવે સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત.
1: જાની માની ફિલ્મ પત્રકાર રાજીવ વિજયકર કે સાથ
2: અનમોલ યાદે
1: સુના ન ભૂલીએ હર શુક્રવાર શામ 7:45 પર અનમોલ યાદે દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી પર.

0: આ હતો વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાહેરાત, આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં સરફિરોઝી. प्रधानमंत्री नरेंद्र मोदी इंडोनेशिया, ऑस्ट्रेलिया और न्यूजीलैंड की 6 दिन की यात्रा के पहले चरण में आज शाम इंडोनेशिया की राजधानी जकार्ता पहुंचे.